નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

एक વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષની નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યો. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નોનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નોનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસે કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નોનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ હું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં.

0: એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ, કે ચાલો બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે? કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ, અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી, તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોકા કોકા માર દે રોજ રોજ ત્યારે ખબર આવે
1: કરું હું.
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ.

0: સારો, તમે આવ્યા, મારી પાસે મને આટલી બધી વાતો કરી. પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને, ત્યારે અવશ્ય આવીશ ને. તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને? તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો. 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી. હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી. તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? આ અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનું ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કઈ ન થાય.
0: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે once you are rooted in your own center,
1: nothing from outside can move you.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન। આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
2: ગીતા મૃતમનો આસ્વાદ કરતા કરતા આપણે 7મા અધ્યાયના 11મા શ્લોક સુધી પહોંચ્યા અને આપણને સામાન્ય વ્યક્તિઓને રસ પડે એવી ઘણી બાબતો અહીંયા આપણે જોઈ છે। જે કંઈ ભાવ આપણે અનુભવીએ છીએ અને એ ભાવને આધારે જે કંઈ ક્રિયાઓ થાય છે એ બધી એ મૂળમાં તો ઈશ્વર દ્વારા પ્રેરિત છે એવું કંઈક એની અંદરથી નીકળે છે। આપણે 12મા શ્લોકમાં જોઈશું તો બહુ સ્પષ્ટ છે, યે ચૈવ સાત્વિક હવાવહ રાજસાસ તામસાશ્ચયે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહમ તેશુ તે મયી। આપણે આપણે છેલ્લે આપણે જોઈ રહ્યા હતા, યે ચૈવ સાત્વિક ભાવાહ, જે કોઈ સાત્વિક ભાવો છે, જે કંઈ રાજસ ભાવો છે, જે કંઈ તામસ ભાવો છે, એ તું એમ જાણ કે મારાથી જ થનારા, મારા વડે જ થનારા છે અને તે બધામાં કશામાં હું નથી। ત્રિભેર ગુણમયૈર ભાવૈરેભી સર્વમિદં તત જગત, 13મા શ્લોક ઉપર આપણે આવ્યા છીએ। ત્રિભેર ગુણમયૈર ભાવૈર એભી, આ ત્રણ ગુણમય ભાવો સત્વમય, રજસમય, તમસમય। આપણે સત્વ રજસ ને તમસ ને આગળ જોયા છે, સત્વ પ્રકાશક છે, લઘુ છે, રજસ ચલ છે, તમસ આવરણક છે, ગુરુ છે। આ ત્રણ ભાવોથી ગુણમયહી ભાવહી એમ અહીંયા લખ્યું, ત્રણ પ્રકારના ત્રિભેહી સત્વાત્મક, રજસાત્મક, તમસાત્મક ભાવ,

અણગુણ છે એ ગુણાત્મક ભાવ, એનાથી આપણા ચિત્તની અંદર જે ભાવ પેદા થાય છે તે ભાવ, એનાથી સર્વમ ઇદમ જગત, આનાથી આ આખું એ જગત મોહિતમ, મોહિત થયેલું છે. આપણે સત્ય કેમ સમજી શકતા નથી? સીધે સીધું સત્ય આપણે સામે પ્રગટ કેમ થતું નથી? કારણ કે એના ઉપર આ ભાવોનું એક આવરણ છે, સત્વનું પણ આવરણ. આપણે આગળ જોયું છે કે જ્ઞાન પણ આવરણ રૂપ બની શકે, જ્ઞાન પણ આવરણ રૂપ બની શકે. સાત્વિક ભાવો હોય, રાજસ ભાવો હોય કે તામસ ભાવો હોય, એનાથી ત્રણેયથી આ જે જગત છે એ મોહિત છે. એટલે આપણે બધા એના વડે મોહમાં છીએ. મોહમાં છીએ એટલે શું? કે જે સત્ય છે એને સીધે સીધું પામી શકતા નથી. આપણે સામે સીધે સીધું પ્રગટ થતું નથી સત્ય, કારણ કે આપણા ચિત્ત ઉપર આ ત્રણનું આવરણ છે, સત્વનું, રજસનું, તમસનું. તો એ આવરણને કારણે આખું જગત એમ કહીએ એટલે પ્રાણી માત્ર એ આના વડે મોહિત છે. કે દુનિયા આનાથી જ બનેલી છે એમ તો કહ્યું, સત્વ રજસ તમસથી જ આખી દુનિયા બનેલી છે. આપણા મનમાં સારા નરસા ભાવો જે ઉત્પન્ન થાય છે, સારી નરસી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, સારી નરસી કામનાઓ ઉત્પન્ન થાય છે, એને કારણે આપણે સારા અથવા નરસા કર્મો કરવા માટે પ્રેરાઈએ છીએ, કરીએ છીએ, ફળ આવે છે, ભોગવીએ છીએ. આ ચક્ર ચાલ્યા કરે છે. શેનાથી ચાલ્યા કરે છે? પેલા પ્રકૃતિના ગુણોથી, સત્વ રજસ તમસથી. એ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. આ સતત ચક્ર ચાલ્યા કરે છે. એ ચાલ્યા કરતા ચક્રની સાથે આપણે પણ ચાલ્યા કરીએ છીએ. પ્રાણી માત્ર ચાલ્યા કરે છે અને સત્ય તરફ દેખવાની એને ઈચ્છા જ નથી થતી, એને જણાતું જ નથી. એટલે કહે છે કે ત્રિભીર ગુણભયૈર ભાવૈર એભિહી, આ એભિહી, આ ભાવો, ત્રિગુણમય ભાવો, ત્રિગુણાત્મકતાને કારણે ઉત્પન્ન થયેલા ભાવો, એનાથી સર્વમિદમ જગત મોહિતમ, એના વડે આખું જગત, પ્રાણી માત્ર એના વડે મોહ પામેલ છે, મોહિત છે. અને મોહિત છે એટલે કે એ સત્યને સમજતું નથી, ના બીજાના હતી. અને મોહિત હોવાને કારણે એને આ બાબતનું જ્ઞાન થતું નથી. ન અભિજાનાતી, શેને નથી જાણાતી? માં, મને ઓળખતો નથી. પરમ સત્ય જે છે, પરબ્રહ્મ જે છે, પરમેશ્વર જે છે, એ આ સર્વ જગત માત્રના સર્વ કાર્ય માત્ર જે કંઈ આપણને સમજાય છે કે અનુભવાય છે, એ બધાનું પરમ કારણ કે ચરમ કારણ જે છે એ ઈશ્વર છે, એને એ જાણી શકતો નથી. ના બીજાનાથી માં, એ પછી મને જાણી શકતો, મને ઓળખી શકતો નથી. કેવા મને? એ બ્યહ પરમ, આ બધા ભાવોથી પર, આ બધા ભાવોથી ઉપર, આ બધા ભાવોથી અલગ એવું જે પરમ તત્વ છે, એ પરમ તત્વને, એ પરમ તત્વ કેવું છે? અવ્યયમ, અવિનાશી. એને જન્મ નથી, એને મૃત્યુ નથી, એને ઉદ્ભવ નથી, એને વિકાસ નથી, એને અંત નથી. અવ્યય પદ છે. આ જે પરમ પદ છે કે જે અવ્યય પદ છે કે જે આ બધા સાંસારિક ભાવોથી પર છે.

તેને સાંસારિક ભાવોથી મોહિત થયેલ વ્યક્તિ જાણી શકતી નથી, ન અભિજાનાતી, ના અભિજાનાતી મામેભ્યઃ પરમ અવ્યયમ, આ બધાથી પર, આ બધાથી અલગ, આ બધાથી જુદા એવા મને ન અભિજાનાતી, એ ઓળખતો નથી. જ્યારે મેં કહ્યું કે કહ્યું તું ગઈકાલે કે મામ હું એમ કૃષ્ણ કહે છે, ત્યારે એ સુદર્શન ચક્રધારી કે વંશીધારી એ કૃષ્ણની વાત જ નથી, એ પરમ તત્વની વાત છે, પરમ પુરુષની વાત છે, પરમેશ્વરની વાત છે. એને આપણે જે કોઈ શબ્દથી ઓળખતા હોઈએ કે ઓળખવાનો પ્રયત્ન કરતા હોઈએ કે જે પરમ તત્વ છે, આ જગતથી ઉપર છે, જેમાંથી આ જગતનું સર્જન થયેલું છે, અને જગતનું સર્જન થયેલું છે ત્યારે ત્રિગુણાત્મક છે, અને ત્રિગુણાત્મક હોવાને કારણે એ ત્રણ ગુણોથી ઉત્પન્ન થયેલા ભાવો જીવ માત્રને આવરણમાં ઠાકી લે છે. એટલે પરમ સત્યનું એને જ્ઞાન થતું જ નથી. આખી યોજના છે બહુ સરસ મજાની, દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. આખી માયા છે, આખું ઇન્દ્રજાળ છે. આ ઇન્દ્રજાળ જે છે એ પણ ખરેખર તો મારી જ છે, પણ અલૌકિક છે, દૈવી અલૌકિક. તમે સમજી ના શકો એવી. જાદુગર જાદુ કરતો હોય તો જાદુગર જાદુને સમજે છે, એવી નહીં, દૈવી છે, અલૌકિક છે. જે લૌકિક શબ્દોથી, લૌકિક માયાથી, લૌકિક વસ્તુઓથી, લૌકિક વ્યવહારથી સમજાવી શકાય નહીં એવી એશા મમ માયા, એવી આ મારી માયા છે. કેવી? ગુણમયી, ત્રિગુણાત્મક. આ ત્રિગુણાત્મક એવી મારી દૈવી માયા, લૌકિક માયાને આપણે સમજી શકીએ, લૌકિક માયા નથી, અલૌકિક માયા છે. એટલે તમે સહેલાઈથી સમજી શકો એમ નથી, અદ્ભુત છે. એને સમજવા માટે આપણી લૌકિક બુદ્ધિ, જે આપણા શરીરની સાથે જોડાયેલી બુદ્ધિ છે, તે બુદ્ધિ એને સમજી શકે નહીં, એને ઓળખી શકે નહીં. આ માયાને કારણે છે એવું સમજવું મુશ્કેલ છે. આપણને જો જે બનતું હોય તે આપણને દેખાય, અને જે બનતું હોય તે દેખાય તે સાચું ન પણ હોય. તો કહે છે કે દૈવી હી એષા ગુણમયી મમ માયા, આ મારી માયા જે છે, જે ત્રિગુણાત્મક છે, જે અલૌકિક છે, જે અદ્ભુત છે, એ એવી છે કે એને સહેલાઈથી કોઈ માણસ પાર કરી શકે નહીં. દુરત્યયા, મુશ્કેલ છે. માયાનું બંધન કે માયાનું આવરણ તોડવું મુશ્કેલ છે. મારી સામે એક કાચ છે, અને એ કાચ કાળા રંગનો છે, એટલે મને બહાર દેખાતી વસ્તુઓ બધી કાળી અથવા ઝાંખી દેખાય છે. તો હું એમ સમજુ છું કે બધી વસ્તુઓ કાળી અથવા ઝાંખી છે. મારી સામે લાલ રંગનો કાચ છે, તો મને પેલી બાજુ દેખાતી બધી વસ્તુઓ લાલ દેખાય છે, અને હું કહું છું કે લાલ છે, મેં જોઈને મને ખબર છે લાલ છે, પણ એ લાલ દેખાય છે કારણ કે એની ઉપર લાલ કાચનું આવરણ છે. આ કાચને તોડીએ એટલે પછી જે છે એવી દેખાય. આ જે આવરણ છે એ જબરજસ્ત છે, બહુ મુશ્કેલ છે તોડવું. એને સહેલાઈથી કોઈ તોડી ના શકે. આપણે જાણી કરીને પીળા રંગના ચશ્મા પહેર્યા હોય, અને પછી આપણે ચારે બાજુ જોઈએ અને આપણને બધું પીળું દેખાય, તો કોઈએ કહેવું પડે કે ભાઈ તમે ચશ્મા ઉતારી દો. આપણે ચશ્મા ઉતારી દઈએ, કારણ કે આપણે પહેરેલા છે, લૌકિક છે. પણ આપણે પહેરેલા ન હોય એવા ચશ્મા, એટલે એના માટે શબ્દ વાપરે દૈવી ચશ્મા, દૈવી આવરણ, એ મારી માયા છે.
અમારી માયા એવી છે ત્રિગુણાત્મા।

કે તમે એની અંદર ગયા એટલે ફસ્યા, એની સાથે ફરતા થઈ જાઓ અને એમાં જે છે એ જ તમને દેખાયા કરે, એ જ તમને સંભળાયા કરે, એ જ તમને અનુભવમાં આવ્યા કરે અને તમે એને સત્ય માનીને એને એની અંદર રમમાણ થવાના, એની અંદર સુખ અથવા દુઃખ અનુભવવાનું આ તમારો પ્રયત્ન ચાલ્યા કરે. કારણ કે માયા છે, તમે માયાના આવરણથી આવૃત છો. દરેક વ્યક્તિ ઉપર, જીવ માત્ર ઉપર આ માયાનું આવરણ છે. એ માયા પણ હકીકતમાં તો મારી જ માયા છે, મારી જ મૂકેલી માયા છે. એટલે તમને કોઈના માટે પ્રેમ, કોઈના માટે તિરસ્કાર, કોઈ વસ્તુ તરફ ગમો, કોઈ વસ્તુ તરફ અણગમો, કોઈ વસ્તુની ઈચ્છા, કોઈ વસ્તુ તરફનો તિરસ્કાર આ તમારા મનમાં જન્મ્યા કરે છે. કારણ કે તમે એને એક સ્વરૂપે, ઈશ્વર સ્વરૂપે, પરમેશ્વર સ્વરૂપે જોઈ શકતા નથી. એટલે પછી એક તરફ રાગ ને એક તરફ દ્વેષ થાય. બંને એક જ છે એની તમને ખબર હોય તો રાગ ને દ્વેષ થાય જ નહીં, એમાંથી તો મુક્ત થવાનું છે. એના તો બધા માર્ગ બતાવ્યા છે અત્યાર સુધી. અહીંયા માયામ એતામ તરંતી તે, એ લોકો આ માયાને તરી જાય છે. કોણ? એની વાત કરી દીધી અને સહેલામ સહેલી વાત કરી. આ માયાનું આવરણ જે છે એને પાર કરવું હોય, માયામ એતામ તરંતી તરી જવી હોય આ માયાને, તો માં એવ યે પ્રપદ્યંતે, જે મને જ એક તત્વને, પરમ તત્વને માત્ર જે પ્રપદ્યંતે શરણે હોય છે, એને જે ભજે છે, એના સિવાય બીજું કઈ જોતા નથી, એના સિવાયના બીજા કોઈ અસ્તિત્વ સાથે એમને નિર્લેપ થઈ ગયા છે, તો એ લોકો આ માયાને તરી જાય છે. બે વાત છે. એક તો ખબર હોવી જોઈએ કે હું જે અનુભવું છું તે માયા છે. જો આ ખબર પડી કે આ માયા છે, તો પછી માયાના માંથી છૂટવાનો ઉપાય વિચારવાનો શરૂ થાય. પણ માયા એવી છે કે તમને પોતાને સમજવા જ ના દે કે આ માયા છે. આ તો સત્ય જ લાગે, સાચું જ લાગે. જાદુગર જાદુ કરતો હોય ત્યારે, જયારે જાદુ કરે ત્યારે આપણને એ બરોબર સાચું હોય એમ લાગ્યા કરે. ભલે આને તો કોઈ વ્યક્તિને સુવાડીને એના બે ટુકડા કરી નાખ્યા, ટુકડા ન કરી શકે એમ આપણું મન કહે છે કે એમ ટુકડા ના થાય, અને પછી પાછું જીવતું કરી દે. એની અંદર કંઈક એણે આયોજન કર્યું છે, જેને આપણે ઇન્દ્રજાલ શબ્દ કહીએ છીએ. તો ઇન્દ્રજાલિકનું જે ઇન્દ્રજાલ છે એ તો સાવ લૌકિક છે, અને લૌકિક છે છતાં આપણે પામી શકતા નથી. એક વખતે ખબર પડે કે આ તો ખોટું જ હોય, આમ તો હોઈ શકે જ નહીં, તો પછી સાચું શું હોય એના તરફ જવાની ગતિ આપણામાં આવે. તો આટલા શ્લોકમાં આગળથી એમ કહ્યું કે આ માયા છે, મારી માયા છે, બીજા કોઈની નથી. ધ્યાન રાખજે, તે ઉત્પન્ન કરેલી નથી, તે પહેરેલા ચશ્મા નથી, આ તો મારે આપેલા ચશ્મા છે ઓલરેડી. પણ તને ખબર હોવી જોઈએ કે આ મને જે દેખાય છે તે ચશ્માને કારણે દેખાય છે. તો પછી ચશ્મા કેવી રીતે કાઢવા, ઉતારવા, તોડવા એનો પ્રયત્ન શરૂ થાય. તો કહે છે કે દૈવી હિયેશા ગુણમયી મમ માયા, મારી આ દૈવી માયા ગુણમયી ત્રિગુણાત્મિકા છે. જે લોકો સત્વ પ્રધાન લોકો છે તો આપણને સાત્વિક લાગે, કેટલા ઉત્તમ મનુષ્યો લાગે, પણ એ પણ માયાથી લપેટાયેલા. એ જાણે કે આ માયા છે તો પછી, નહીં તો આ માયા દુરત્યયા, એને તરવી મુશ્કેલ છે. મેં પહેલા કહ્યું એમ, જે કાચ છે એની અંદર આપણે બેઠા છીએ, કાચને જાતે તોડી નાખીએ એ સંભવ જ નથી. ખબર તો હોય કે આ કાચ છે, આપણને તો જે દેખાય છે એમ જ દેખાય છે. આપણને ક્યાં ખબર છે કે આ કાચ છે? ખબર પડી પછી એને તોડવાના રસ્તા શરૂ થાય. તો પહેલા તો એ સમજી લો કે જગતનું જે સ્વરૂપ આપણે જોઈ રહ્યા છીએ, જે સ્વરૂપે આપણે જગત સાથે, સંસાર સાથે, સ્વજનો સાથે, પરજનો સાથે, દુર્જનો સાથે, સુજનો સાથે જોડાયેલા છીએ, એ એ ભાવ, દુર્જન હોવાપણાનો ભાવ, સુજન હોવાપણાનો ભાવ, સ્વજન હોવાપણાનો ભાવ, પરજન હોવાપણાનો ભાવ, આ જે જે ભાવોથી જોડાયેલા છીએ

તે ભાવો તો સત્વ રજસ તમસાત્મક છે અને એ આખું એ આખું જે ચક્ર છે એ માયા છે. એ માયા માંથી બહાર નીકળવું છે તો શું કરવું પડશે? મામેવ યે પ્રપદ્યંતે, માત્ર પરમાત્મા તત્વને જે ભજે છે તે આ માયાને તરી જાય છે. પહેલા એને ઓળખવી અને પછી એમાંથી બહાર આવવા માટે ઈશ્વરનો, પરમેશ્વરનો, પરમ તત્વનો આશરો લેવો. આ બધાથી પર છીએ એ સમજી લેવું. બધા તો નહીં કરી શકે, આ કરવા માટે પણ યોગ્યતા જોઈશે. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમઃ, માયયા પરુત જ્ઞાના આસુરં ભાવમાશ્રિતઃ. માયયા અપરુત જ્ઞાનાઃ, જેમનું જ્ઞાન માયા વડે હરાયેલું છે તેવા. જ્ઞાન માયા વડે હરાયું છે, આપણે કહી રહ્યા હતા કે આવરણમાં ડંકાયું છે. અજ્ઞાનથી આવૃત આ કહે છે કે એ જ માયા છે. માયાથી ડંકાય, માયાથી જેમનું મન, જેમનું ચિત્ત અપરૃત છે, હરાઈ ગયું છે, જેમનું જ્ઞાન માયા વડે અપરૃત છે, માયા વડે દૂર કરી દેવાયું છે, એના જ્ઞાન ઉપર માયાનું આવરણ આવી ગયું છે તેવા. માયયા અપરૃત જ્ઞાનાઃ, એમના જ્ઞાન ઉપર માયાનું આવરણ આવી ગયું છે. છે જ, માયાએ એમની જ્ઞાન દ્રષ્ટિને ઢાંકી દીધી છે. એટલે અંધારું છે અને હું જઈ રહ્યો છું અને મને સાપ જતો દેખાય છે, તો એ સાપ જતો દેખાવાનું કારણ અંધારું છે. પ્રકાશ હરાઈ ગયો છે માટે જે છે તે જેવું છે તેવું દેખાતું નથી. માયયા અપરૃત જ્ઞાનાઃ મૂઢાઃ, એટલા માટે એ મૂઢ લોકો છે. મૂઢ એટલે મોહિત, મૂઢ એટલે મૂર્ખ એવો શબ્દ નથી વાપરતો. મોહિત લોકો છે, એમનું જ્ઞાન એની ઉપર મોહનું આવરણ છે. મૂઢાઃ, જ્ઞાન નાશ પામ્યું છે, જ્ઞાન છે નહીં, મોહ છે, અને એટલા માટે દુષ્કૃતિનો, એટલા માટે જે કર્મ કરે છે એ દૂષિત કર્મ કરે છે. આમ થવાનું પણ કારણ શું છે? આસુરં ભાવમાશ્રિતઃ, એટલે ભાવોની વાત કરી ને, એ ભાવોમાં આસુર ભાવ, દૈવી ભાવ અને અસુરી ભાવ, ખરાબ જનોનો ભાવ, ખોટાનો ભાવ, તામસ પ્રકૃતિનો ભાવ, એ એમનામાં પ્રગટતો હોય એટલા માટે દુષ્કૃતિ નહ, એ દૂષિત કર્મો કરે છે. દુષ્કૃતિ નહ મૂઢાઃ આસુરં ભાવમ આશ્રિતાઃ માયયા અપરૃત જ્ઞાનાઃ. જો આમ પગથિયા થયા, માયા વડે જ્ઞાન હરાઈ ગયું એટલે અજ્ઞાનનું આવરણ કામ કરી રહ્યું છે, અને મનની અંદર રહેલો જે તામસ ભાવ છે, આસુર ભાવ છે, એ પ્રગટ થાય છે. એ પ્રગટ થાય છે એટલે દુષ્કર્મ કરે છે. દુષ્કર્મ કરે છે એટલે આપણે એને નરાધમાઃ કહીએ છીએ. મનુષ્યોમાં અધમ, સત્વ પ્રધાન હોત તો મનુષ્યોમાં અધમ ના હોત, સારા હોત, થોડા સારા કામ કરતા હોત, પણ એનો અર્થ એ નહીં કે એ જ્ઞાની જ હોત. નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યંતે નરાધમાઃ, માયયા પરુત જ્ઞાનાઃ આસુરં ભાવમાશ્રિતાઃ. ફરી એક વખત આને સારી રીતે સમજીએ કે માયયા અપરુત જ્ઞાનાઃ, માયા વડે જેમ

નું જ્ઞાન દૂર કરાયું છે. મમ માયા દુરધ્યય આગળ કહ્યું કે માયા એ એવી વસ્તુ છે કે જે ભલભલાના જ્ઞાન ઉપર આવરણ છાવી દે. સત્ય દેખાય નહીં, અને સત્ય ન દેખાય એટલે જે દેખાય તેને તથ્ય માનીએ. આ બે શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે, તથ્ય અને સત્ય. આપણે તથ્ય ને સત્ય કહીએ તો આપણે ખોટા પડીએ. જે આપણને દેખાય છે, અનુભવાય છે, તે તો તથ્ય છે. આપણને દેખાય છે, મેં તમને કહ્યું એમ, આપણે નદીના કિનારા ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણને દેખાય છે કે ત્યાં એક ચાંદીનો ટુકડો પડ્યો છે. ચાંદીનો ટુકડો પડ્યો છે એમ જેવું દેખાયું કે આપણે એના તરફ જરા ઝડપથી ચાલીએ, લઈ લઈએ જલ્દી, બીજો કોઈ લઈ લે પહેલા, અને ચાંદીનો ટુકડો હાથમાં લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આ તો ચીપ છે. ઊંધી ચીપ પડી હોય તો ચાંદીના ટુકડા જેવી દેખાય, એટલે છીપલી પડી છે. એના ઉપર સૂર્યના કિરણો પડે છે, એનો સફેદ ભાગ છે, ચાંદીના જેવો પ્રકાશ આપે છે. આપણી આંખ એ પ્રકાશને જુએ છે એટલે એ ચાંદી છે એમ સમજે છે. જ્યાં સુધી એ ટુકડો હાથમાં નહોતો લીધો ત્યાં સુધી તો આપણા મનમાં એ ચાંદીનો જ ટુકડો હતો, છીપનો ટુકડો નહોતો. જો મગજ ચાલતું હોય, દોડતું હોય તો આપણે વિચાર કરીએ ચાંદીનો ટુકડો છે, કેવડો હશે, કેટલા ગ્રામનો હશે, કોનો હશે, કોઈ એનો માલિક હશે કે નહીં હોય, જો હશે તો અહીં લેવા આવશે કે નહીં આવે, અને નહીં જ હોય ને મને જડી ગયો છે તો એમાંથી મને કેટલા પૈસા મળશે. ચાલવા માટે ચક્ર, આજ માયા. પેલો સાપનો દાખલો આપે તો ખરાબ દાખલો આપે, તો ચાંદીનો દાખલો લઈએ તો સારો દાખલો કહેવાય, પણ વાત તો ત્યાં ને ત્યાં રહી. માયા અપહૃત જ્ઞાનાહ, જે જ્ઞાન છે, જે સત્ય છે, એ તો દેખાતું નથી. માયા વડે એના ઉપર આવરણ આવી જ ગયું છે, અને માયાનું આવરણ એના ઉપર આવી ગયું છે માટે આપણને તથ્ય દેખાય છે, સત્ય દેખાતું નથી. જ્યાં સુધી એ છીપલીને પકડીને જોઈ નથી ત્યાં સુધી એ આપણા મનમાં ચાંદીનો ટુકડો જ છે. જ્યાં સુધી પેલું અંધારું હતું ને સાપ દેખાતો તો પ્રકાશનો લીસોટો નથી પડતો, ત્યાં સુધી એ આપણા મનમાં સાપ જ છે. લાકડી લઈએ છીએ, લોકોને રોકીએ છીએ, આખી સૃષ્ટિ આ જ રીતે ચાલે છે. માયાથી, માયાને કારણે જે તમને તથ્યો દેખાય છે તેને આધારે સૃષ્ટિ ચાલે છે, અને એમાં આસુરી ભાવ પેદા થયો તો તમે નરમાંથી નરાધમ થઈ ગયા, કાં તો નરોત્તમ થઈ ગયા. નરોત્તમ હોય કે નરાધમ હોય એ પરમ જ્ઞાનને તો પ્રાપ્ત કરી શકતો નથી. નમામ દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યંતે નરાધમાઃ માયયા પરુત જ્ઞાનાઃ આસુરમ ભાવમ આશ્રિતઃ. પણ એવું માનો કે નથી, આસુર ભાવ નથી, જ્ઞાનનો પ્રકાશ થોડો થોડો મનની અંદર થયો છે, એને દુષ્કર્મો કર્યા નથી, એ નરાધમ નથી, એ નરોત્તમ છે. એને એમ છે કે ઈશ્વરની આરાધના કરવી છે, પરમેશ્વરની આરાધના કરવી છે, એવું મનની અંદર છે. દુષ્કૃતિ નથી, સત્કૃતિ છે. તો પેલા તો ન મામ પ્રપદ્યંતે કહ્યું, એ લોકો તો મને ભજવાના નથી, દુષ્ટ લોકો તો, એ લોકો તો મારા આશરે આવનાર નથી, ઈશ્વરનું શરણું સ્વીકારનાર નથી, ઉત્તમ કાર્યો કરનાર નથી, એમના ઉપર તો માયાનું જબરજસ્ત આવરણ છે. પણ જે લોકો મને ભજે છે, કોઈ સંસ્કાર છે મનની અંદર પડેલા કોઈ જન્માંતરના, અને એમ સમજે છે કે આની અંદરથી, આ જગતની અંદર મારે કંઈક પ્રાપ્ત કરવું છે તો કોકની આરાધના ઈશ્વરની કરવી પડશે, કરવી જોઈશે. આ કરનાર જે છે, માનો કે આપણે એને ભક્ત કહીએ, તો એ ભક્તજનો કેવા પ્રકારના છે,

0: ચાર પ્રકારના ભક્તજનો હોય છે. આપણે 15મા શ્લોક સુધી જોયું છે, 16મા શ્લોકથી કેટલી કેટલી રીતે લોકો ઈશ્વરને ભજે છે એની વાત આવવાની છે, અને એની અંદરથી કેવી રીતે પરમ તત્વની પ્રાપ્તિના માર્ગે જઈ શકાય છે એની વાત આવવાની છે. હવે પછીની વખતે આપણે 7મા અધ્યાયના 16મા શ્લોકથી આગળ વધીશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: બ્લોકબસ્ટર ફિલ્મો આપી સફળતાનો દરવાજો ખખડાવી રહ્યો છે. હું સુકાવ્યા, આપની હોસ્ટ, આપનું સ્વાગત કરું છું અતિથિ વિશેષ પ્રોગ્રામમાં. આવો મિત્રો, આજે ગુજરાતના આ સુપર હીરો સાથે આપણે રૂબરૂ થઈએ. રોહન, સૌ પ્રથમ તો અભિનંદન. તમારી ત્રણેય ફિલ્મોને દર્શકો તરફથી અપ્રતિમ આવકાર મળ્યો છે. 100 કરોડની ક્લબમાં પણ તમે સામેલ થઈ ગયા છો. તમે તમારી જાતને તમારી આ પ્રથમ ફિલ્મ અજાણ્યા આપણે બે સાથે કેટલા જોડો છો? રોહન, અમે સાંભળ્યું છે કે તમારી આ પ્રથમ ફિલ્મ એ તમારા દિલની ખૂબ જ નજીક છે. શું રિયલ લાઈફમાં એ શક્ય છે? એક અજાણ્યા પ્રદેશમાં બે વિધર્મી અનાયાસે મળે છે, પ્રેમના બંધનમાં બંધાય છે, સતત 2 વર્ષ સુધી, છતાં એકબીજાના નામ સિવાય એમને કંઈ જ ખબર નથી. એવા બે પ્રેમી ફરીવાર અચાનક 10 વર્ષે મળે છે, પ્રેમનો પારો ફરી ઊંચે જાય છે અને કહેવાતા પોતાના સુખી લગ્ન જીવનને પાછળ મૂકી એમનો સ્વપ્નમાળો રચવાની હિંમત શું વાસ્તવિક જિંદગીમાં કોઈ કરી શકે? વેલ મિસ સુકાવ્યા, અગર પ્રેમ સાચો હોય તો કેમ નહીં? આખરે દરેકને પોતાનો પ્રેમ પામવાનો હક છે. તો રોહન, શું અમે એવું સમજીશું કે તમારી લાઈફમાં પણ આવો કોઈ પ્રેમ? મારિયા, મારિયા, માય ડિયર, ઓ યુ આર સો લકી ફોર મી મારિયા. જોસેફ, મારિયાનો પતિ, પાગલ પ્રેમીની માફક હર વખતની જેમ એ પ્રેમનું વાવાઝોડું થઈને આવ્યું. એને મારિયાને બંને હાથોમાં ઉઠાવી લીધી. મારિયાના હાથમાંથી ટીવીનું રિમોટ પટકાયું અને ટીવી બંધ. તેનું મન વારે વારે બંધ ટીવીમાં ચાલી રહેલા ઇન્ટરવ્યૂ તરફ ખેંચાતું હતું. રોહનનો જવાબ શું હશે? મારિયા, ધેર વોઝ અ ગુડ ન્યૂઝ યાર. મલ્ટીપ્લેક્સ થિયેટરની ડીલ સક્સેસ. અને તું જોજે, આ વખતે રોહન ખપાડિયાની ફિલ્મનું સ્ક્રીનિંગ આપણા જ મલ્ટીપ્લેક્સમાં થશે. મારિયાએ ધીરેથી જોસેફની છાતીમાં હાથ ફેરવી પ્રેમનું મીઠું આહવાન આપ્યું. બંધ ટીવીની પેલે પારના જવાબની રાહ જોયા વગર એ જોસેફને વીંટળાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અજાણ્યા આપણે બે. રોહન કપાડિયા, ના કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ, ના કોઈ ગોડફાધર, એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો, માત્ર તેની ટેલેન્ટના જોરે ત્રણ ત્રણ

0: શિકાર, તારો હાથ આપતો કોશા. આજ સુધી ડરથી લંબાતો હાથ આજે નવ્યા મેમ સામે ખુશી ખુશી લંબાયો. ચોકલેટોથી ભરેલ હાથ સાથે કોશા સ્કૂલ વેનમાંથી ઉતરી મમ્મી પાસે દોડી. મમ્મા, હવેથી પીટીએમમાં તારે ડેડુને જ મોકલવાના. જો નવ્યા મેમે મને કેટલી બધી ચોકલેટ આપી. મમ્મા, હવે મેમ મને વળતા કે મારતા પણ નથી. બોલ. નાનકડી કોશા આંખો ઉલાળતી નિર્દોષતા સહ બોલી. કાવેરીનું દિલ ભયથી એક ધડકારો ચૂકી ગયો. કાલે રેસ્ટોરન્ટમાં કેશવ સાથે જે બેઠેલી સ્ત્રી નવ્યા, કેશવની ભમરવૃત્તિનો નવો શિકાર. કાવેરીના મનમાં એક યુક્તિ ઝબકી ગઈ. શિકારીનો જ શિકાર કરું તો કેવું? મોબાઈલમાં ફેસબુક ખોલી એણે નવી પ્રોફાઇલ બનાવવા માંડી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

બળવો. લક્ષ્મી સવારે કામ પર આવતા વહેત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું, દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ, પણ આજના જખમ વધુ ઊંડા હતા. લક્ષ્મી, ક્યાં સુધી આ બધું સહન કર્યા કરીશ? રોજ મરવાના વાંકે જીવવાનું? હવે તો તારે હિંમત કરવી જ પડશે. આ નરકમાંથી છૂટવા હવે નહીં તો ક્યારેય નહીં. હ, વૈભવીના શબ્દોથી લક્ષ્મીનો આત્મવિશ્વાસ આળસ મરડીને બેઠો થયો.

0: તમારી વાત તો સાચી, આ નરક બહુ ભોગવી લીધું બુન, પણ તમે હિંમત કરી જ લો આ નરકમાંથી બહાર નીકળવાની. સોનાનું હોય તો એ નરકી તો નરક જ કહેવાય ને. લક્ષ્મીની ધારદાર આંખો જેવી જ વાતથી બચવા વૈભવીએ પીઠ ફેરવી દીધી. આંખોમાં ડોકાતા ભયને છુપાવવા જતા બરડો ઘણું બધું બોલી ગયો. વૈભવી, વૈભવી, વેર ધ હેલ આર યુ? તને કેટલી વાર કહ્યું છે તારે મારી વસ્તુઓને નહીં અડવાનું, કેમ અડી મારા મોબાઈલને? વૈભવના ગુસ્સાથી વૈભવીની સાથે આખો બંગલો ધ્રુજી ઉઠ્યો. સટાક સટાક અને એક મોટા ભૂકંપ સાથે બંગલો આજે ફરીવાર ધ્રુજ્યો. જમીન દોસ્ત થવા. લક્ષ્મીના હાથની મુઠ્ઠી વધુ જોરથી બીડાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ચળકાટ, એની આંખોમાં અગનગોળા હતા, હાથમાંની તલવારમાં કંઈક વધુ પડતો ચળકાટ હતો. મારી આંખો અંજાઈ ગઈ. ડાયરેક્ટરે એક્શન કહ્યું ને એ રોલમાં આત્મસાત થઈ ગઈ. ધારદાર ચળકાટ મારી ગરદન પર ફરી ગયો, જેનો ખ્યાલ તો ભયાનક દર્દ પછી જ આવ્યો. અત્યંત વેદનાથી મારું મસ્તક તરફડિયા મારી રહ્યું હતું.

0: ગઈકાલે રાત્રે મેં પણ તો એને આમ જ તરફડતી છોડી હતી. મારા મસ્તકના તરફડાટે છેલ્લું એનું વિજયી સ્મિત જોયું અને હંમેશના માટે શાંત થઈ ગયું.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આવડત. ફાઇવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટની જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલી શાલિનીએ પોતાના ભાઈને અન્ય સ્ત્રી સાથે હોટલના રૂમમાંથી બહાર નીકળતા જોયો અને સવારમાં ભાભીના મોંએથી નીકળેલા વાકબાણે બુંગલ માર્યું. તમારામાં વરને વશમાં રાખવાની આવડત હોત ને તો આજે આમ પિયરમાં
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વોટ્સએપ. કેતકી અને કેતનના વોટ્સએપ પર લવના ઇમોજીસ રમી રહ્યા હતા. અચાનક નાનકડા તનયે ગુસ્સામાં બંનેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નીચે પટક્યો. મોમ ડેડ, તમે લોકો મારી સાથે તો રમતા જ નથી. બંને નીચે પડેલ સિમ કાર્ડ પોતપોતાના એક સરખા મોબાઈલમાં ભરાવી મનોમન રાહતનો શ્વાસ લે ત્યાં જ બંનેની નજરો આઘાત અને ક્ષોભ સાથે બદલાયેલી સ્ક્રીન પર ચોંટી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: ડાય હાર્ડ પ્રેમ. ઓફિસથી છૂટીને રોજના ક્રમ મુજબ બસની રાહ જોતી હું. અચાનક એની માજો એન્ટ્રીથી ફ્લેટ થઈ ગઈ. પછી તો રોજનું એની એક ઝલક માટે બે બસ પણ જવા દો. એ એક આંખ મારી વળાંક લે ને, હું દિલ સંભાળીને બોલું, આય હાય વારી જાઉં. એક દિવસ તો એને જોવા મેં ચાર બસ જવા દીધી, પણ મારા ઇંતજારનું ફળ આખરે ફળ્યું. બ્રેક વાગી અને એનો અદ્ભુત સ્પર્શ પામતી હું સીટ પર બેસી ગઈ. ઘરના દરવાજે પતિ રાહ જોઈને ઊભા હતા. મેં મીઠો ટહુકો કર્યો, બેબી કમ હિયર, મીટ માય લવ. પતિ પણ મારી જેમ જ એની માચો ઇમેજથી પ્રભાવિત થઈ ગયા. એમણે ચારે બાજુથી ફરી ફરીને જોયું. બેબ, શું હું તારા ડાયહાર્ડ પ્રેમને ચકાસી શકું? તક છોડ્યા વિના મેં તરત તેના માલિકના હાથમાંથી ચાવી લઈ અને પતિને આપી, અને અમે બંને પતિ પત્ની તેના માલિકને આઘાતમાં સરતો મૂકી અદ્ભુત રોમાંચક લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જરૂરત. લગ્નની પહેલી રાત્રે નવવધુના શણગારમાં સજ્જ મહેલના આલિશાન શયનકક્ષના આલિશાન પલંગમાં અડધી રાત્રે અધબિડાયેલા શ્રીજાના નયનો લાલ લીલી પીળી બંગડીઓથી ભરેલા રણકાર કરતા મહેંદીવાળા હાથ સૂની પથારીમાં આતિન્દ્રને શોધી રહ્યા હતા. ત્યાં જ એક વધુ રણકાર અફડાયો ચબરખી સ્વરૂપે. શ્રીજા, મને માફ કરશો, હું તમારો ક્યારેય નહીં હતો અને થવા પણ નથી માંગતો, કેમ કે હું મારી પત્નીને બેહદ પ્રેમ કરું છું. હું એને દગો ક્યારેય નહીં આપી શકું. તમને પૈસાની જરૂર હતી અને રાજમાતાને વારસદારની. મને લાગે છે કે જરૂરિયાત તમારી પૂરી થઈ ગઈ છે. આપ હવે સ્વતંત્ર છો. શ્રીજાને ઉપકો વળ્યો. એ બાથરૂમ તરફ દોડી ને ત્યાં તો દરવાજો ખુલ્યો. દરવાજે રાજમાતા હતા. અરે વાહ શ્રીજા, તમે તો શ્યામને લગ્ન પહેલા જ વશમાં કરી લીધું. મને લાગે છે કામ જલ્દી પૂરું થઈ જશે.

0: અલવિદા. અમાયાના લખેલા બધા જ પત્રો, એની સાથે પાડેલા ફોટા, એને આપેલી તમામ ભેટ, રાઘવ અમાયાને મળ્યા વગર જ એના પપ્પાને સુપ્રત કરી ભગ્ન હૃદય આંખમાં આંસુ સાથે બહાર નીકળી ગયો. આદેશ સ્તબ્ધ બનીને એને જોતો જ રહી ગયો. આટલો બધો અસહાય એને કદાચ પોતાની જાતને આનાથી પહેલા ક્યારેય નહોતો અનુભવ્યો. કેટલી સુંદર જોડી હતી રાઘવ અને અમાયાની. પરફેક્ટ હતા બંને એકબીજાના માટે. જોતા જ લાગે જાણે મેડ ફોર ઈચ અધર. જરૂર કુદરતને ઈર્ષ્યા થઈ ગઈ. અમાયાનું મૃત્યુ તો લગભગ નિશ્ચિંત જ છે, પરંતુ રાઘવ સચ્ચાઈ જાણતો નથી. એ તો એમ જ માને છે કે અમાયા એને દગો આપ્યો. આવા ભાવ સાથે એ કેવી રીતે જીવશે? સચ્ચાઈ જાણ્યા પછી તો બિલકુલ જીરવી જ નહીં શકે. અમાયાનો નિર્ણય બરાબર જ છે. રાઘવ સચ્ચાઈ ના જાણે ને એમાં જ એનું ભૂલું છે. થોડા વર્ષો પછી કદાચ રાઘવ અમાયાને ભૂલીને નવી જિંદગી શરૂ પણ કરે. ત્યાં જ અમાયાને અચાનક થયેલી વોમિટે આદેશ સ્વસ્થ સાથેના પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. વોમિટ થયા પછી નંખાઈ ગયેલી અમાયાને આદેશે સાચવીને ફરી સુવડાવી, પણ હાફથી અમાયાનો જીવ રાઘવમાં હતો. આદેશ એના આંખોના પ્રશ્નને પામી ગયો. બેટા, રાઘવ આવ્યો હતો, તારી બધી જ વસ્તુઓ પાછી આપી ગયો છે. ડેડી, બધું જ? અમારી સાથે જીવેલી એક ક્ષણો પણ? આદેશનું ગળું રૂંધાઈ ગયું. અમાયાની આંખોના ખૂણા એની ચાદર ભીંજવી રહ્યા હતા. આદેશ પોતાના આંસુઓના બંધને બાંધી રૂમાલથી અમાયાના આંસુ લૂછવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ ડોક્ટર ભાટિયાનો કોલ આવ્યો અને આદેશના આંખોનો બંધ તૂટ્યો. પણ આ વખતે એ આંસુ હરખના હતા. ડોક્ટર ભાટિયાએ જલ્દીથી અમાયાને હોસ્પિટલ લઈને આવવાનું કહ્યું હતું, કેમકે આખરે એક ડોનર મળી ગયો હતો. અમાયાના મોબાઈલમાં રાઘવની છેલ્લી ટેક્સ્ટ વાંચ્યા વિનાની રાહ જોતી પડી હતી. તારા વિનાનું જીવન કલ્પી જ નથી શકતો ડિયર અમાયા. અલવિદા, અલવિદા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સદગતિએ હું રૈના સુથાર આપની સમક્ષ વાર્તા લઈને આવી છું. વાર્તાનું શીર્ષક છે સદગતિએ. ફોટા આગળ ઘીનો દીવો પ્રજ્વલિત હતો. દીવા આગળ ચોકો કરેલો હતો અને એના ઉપર નિશ્ચિંત દેહ પડ્યો હતો. હા, એ હું હતો. સૌ સગા સંબંધી મિત્રો, આડોશી પાડોશી મને પગે લાગતા હતા. મારા જેવા માણસને પગે લાગવાનું? ના ના, મને પગે ન લાગશો. હું તો પાપી છું, હત્યારો છું. અરે, પણ મને કોણ સાંભળશે? હું તો ક્યાં છું જ. બધા રાહ જોઈ રહ્યા હતા મારા દીકરાની, પણ મારી દ્રષ્ટિ સ્થિર હતી ઘરના ઉંમરે. ત્યાં જ પગલા પડ્યા, બે નહીં, ચાર પગલા. મારી ભૂતપૂર્વ બે પત્નીઓ, હા, હું એમની જ રાહ જોતો હતો. સુલેખા અને દીપાલી, આ બંનેનો હું ગુનેગાર. સુલેખા, નાના શહેરની ઘરેલું સમજુ છોકરી. આજથી 50 વર્ષ પહેલા નવોડા થઈ મારા ઘરમાં કેટલાય અરમાનો લઈને કંકુ પગલે મારા ઘરની લક્ષ્મી બનીને આવી. પણ મારું મન તો શહેરમાં કોલેજમાં સાથે ભણતી દીપાલી પર મોયું હતું. આમ તો દીપાલી એક જ ક્યાં હતી? આશા, નીલા, રીટા, કાવેરી, અગણિત નામ હતા. પણ આ દીપાલી છે ને, બધામાં મોર્ડન, એટલે જરા એની સાથે આપણો વટ પડતો. લગ્નના 5-6 વર્ષ થયા પણ સુલેખાનો ખોળો ખાલી. કેટલી બાધાઓ, માનતાઓ, દવાખાનાઓ તો કોઈ બાકી નહીં. મને તો બહાનું મળી ગયું. સુલેખાની ઉપર વાંઝણીનું લેબલ લગાવી દીધું ને મનમાં હરખાતા દીપાલીને લઈ આવ્યો. લગ્નના બીજા જ વર્ષે લક્ષ્મી અવતરી. પણ આ શું, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે લક્ષ્મી જ લક્ષ્મી!

0: અરે ના ભાઈ ના, મને તો વારસદાર જોઈએ છે. 3 વાર તો મેં એનું એબોર્શન કરાવ્યું, તોય કંઈ નહીં. અને મારી બ્રહ્મવૃત્તિએ પાછું જોર પકડ્યું. ઓફિસ એમાં કામ કરતી સ્ટેનો નિકી વળી પાછો મૂળી પડ્યો એના ઉપર. આ મોહ તો છોકરા માટેનો જ ને, વગર લગ્ને જોડે રાખી દીપાલીને કરી રવાના એની 3 છોકરીઓ સાથે. અને નિક્કીએ 15 વર્ષે ભૂત પ્રકાશ્યું. મારી બધી મિલકત લઈ એના છોકરા સાથે કેનેડા. રફુ ચક્કર. જે છોકરાને હું મારો વારસદાર સમજતો હતો ને, એ તો કોઈ બીજાનું જ અનવરો સંતાન હતું. મરતા મરતા કેટલી પીડા, કેટલા કષ્ટ. શું આખરે મારા જ કર્મો હતા ને? એ જ તો આગળ આવ્યા. કેટલા પાપ કર્યા હતા મેં, કેટલી જિંદગીઓ જોડે રમ્યો હતો. અરે કેટલી જિંદગીઓના પગલા પડતા પહેલા જ મેં ભૂસી નાખ્યા હતા, માત્ર એક વારસદારની આશમાં. દીકરાના હાથે અગ્નિદાની મહેજ છે. અગ્નિદા દીકરા થકી હોય તો જ જીવ સદગતિ પામે એવી જૂઠી બ્રાહ્મક માન્યતામાં મેં કેટલીય જિંદગીઓ હોમી દીધી. સુલેખા, દીપાલી, મને માફ કરશો, મારી 3 દીકરીઓ મારા દેહને અગ્નિદાહ આપશે? જો એમ થશે તો ચોક્કસ મારો જીવ સદગતિ થશે. મારી આ છેલ્લી ઈચ્છા મારા વકીલે સુલેખા અને દીપાલીને જણાવી. સુલેખા, વકીલ સાહેબ, આખું જીવન આ વ્યક્તિ અમને બંને સ્ત્રીઓને એટલા ડામ આપ્યા છે, અમારું તો જીવન જ અગન સમૂહ થઈ ગયું છે. દીપાલી, છતાંય અમે માણસાય નહીં છોડીએ. આટલા ડામ ભેગો વધુ એક ડામ. મારી દીકરીઓ આપશે અગ્નિદા એના પિતાને. પસ્તાવાના આંસુ જે મારી આંખોમાંથી નીકળી રહ્યા હતા એ કફન નીચે શરમના માર્યા સંતાઈ ગયા હતા. થોડીવારમાં મારો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનો હતો સદગતિ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વુમન્સ ડે. આહુતિની સવાર રોજ એના બગીચાના હિંચકેથી થતી. બગીચાના હિંચકા ઉપર બેસીને એ સુંદર મજાના છોડ અને એની પર પાંગરતા ફૂલોને હંમેશા નિરીખ્યા કરતી. સુંદર છોડવાઓની અંદર આહુતિ પોતાની એકલતાને ઝબોળી નાખતી. ગુડ મોર્નિંગ બેનબા, કામવાળી રાની ચાના કપ સાથે સવારમાં બારણા આગળ પડેલ છાપું પણ લઈને આવી. ગુડ મોર્નિંગ રાની. બેનબા, આ તમે શું જોયા કરો છો ટગર ટગર છોડવાઓને? આહુતિના ચહેરા પર ફિક્કુ સ્મિત રેલાય. તેણે ચાનો કપ ઉઠાવી છાપું હાથમાં લીધો. આમ તો રોજના ખૂન મારામારી બળાત્કારના કિસ્સાથી ભરેલા છાપા એને લગભગ અણગમતા. ફ્રન્ટ પેજની હેડલાઇન વાંચી એ મોટે ભાગે એમ જ ઘડી વાળીને છાપું મૂકી દેતી. પણ આજે એની નજર પહેલા જ પાના પરના સમાચાર પર પડી. સિંહણ તાવે ન થઈ એટલે સિંહે તેના બે બચ્ચાને ફાડી ખાધા. પછી ધરાર મેટિંગ કર્યું. બે બચ્ચાને મારી નાખ્યા પછી સિંહણને ખેંચીને લઈ ગયો. વન વિભાગની જાણકારીમાં આવ્યું છે કે ત્રણ સિંહણ તેના 6-7 બચ્ચાને લઈને ફરતી હતી. ત્યાં આ ગ્રુપની એક સિંહણ 5-1 દાલ મથ્થાની નજરે ચડી ગઈ. એમાંના એક સિંહને આ સિંહણ પસંદ આવી ગઈ. સિંહણ તાબે ન થતા તેના એક માસના બે બચ્ચાને મારી નાખી. તેની સાથે આહુતિના શરીરમાં ધ્રુજારી વળી ગઈ. તેને છાપાનો ડૂચો વાળી જેટલો દૂર ફેંકી શકે એટલા જોરથી ફેંક્યું. સિંહણ માટે એના દિલમાં એક અવ્યક્ત અનુકંપા થઈ ગઈ. માનવીય હેવાનિયત વન્ય પ્રાણીમાં પણ આવી ગઈ. સિંહણ એક માદા જ ને, ના માત્ર માદા નહીં, એક સ્ત્રી, વુમન. હા, એમનામાંય તો એક સ્ત્રીનું જ દિલ ધબકતું હશે ને. શું સ્ત્રી ક્યાંય રક્ષિત નહીં? અઠવાડિયા પછી વુમન્સ ડે ઉજવાશે. નારી શક્તિની વાતો થશે. વિવિધ સ્ત્રી સંસ્થાઓ સ્ત્રી હક માટે લડશે. ત્યારે પણ કોઈક ખૂણે આવી જ કોઈક સિંહણ તાબે નહીં થાય. પ્રતિકાર થશે, વેદનાની ચીત ઉઠશે. બેનર લઈ એ અકળ વેદનાને વાચા આપવા સંસ્થાઓ ઉમળશે. વુમન્સ ડે પૂરો. ફરી પોતાના રૂટીનમાં વુમન્સ વ્યસ્ત. ભોગ બનેલી સિંહણના ફરી આવતા વુમન્સ ડેમાં ગાને તાજા કરાશે. અને ન ચાહવા છતાં ફરી ફરીના ખુલેલા એ ઘા અંતે પાકી જશે. જેની વેદના એટલી અસહ્ય અને અખથ્ય થઈ જશે કે જીવવાની જીજીવિષા છતાંય સમાજ એને જીવવા નહીં દે. ચાહે ગમે તેટલી મીણબત્તીઓ સળગે જેની સંવેદનાઓ જ ઓલવાઈ ગઈ છે,

0: પછી શું? મોબાઈલમાં આવેલા મેસેજથી સ્ક્રીન ઓન થઈ ગઈ. લોક સ્ક્રીન પર મૂકેલો એની વાલ સોઈ દીકરીનો ફોટો દ્રશ્યમાન થયો. તેણે વાલથી સાચવીને મોબાઈલને બે હથેળીમાં લઈ વચ્ચે ફોટા પર કિસ કરી છાતી સરખો ચાપ્યો. મિસ યુ બેટા, કઈ પોક મૂકીને એ રોઈ પડી. મોબાઈલની સ્ક્રીન ખારા પાણીથી ભીંજાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: માફ કરી તને. મેં ચોરી નહીં કરી, હાચું કહું છું બેનબા, પોલીસ ના બોલાવશો. તમારા પગે પડું બુન, મારો વિશ્વાસ કરો, હું સોગન ખાઉં છું તમે કોઈ ના સમ, પણ મેં ચોરી નહીં કરી. ભીનેવાન ઘાટીલી 16 વર્ષની શોભી ઘરની માલકણ શીનાના પગમાં પડી આજીજી કરી રહી હતી. શોભીની માં ગામડે ગઈ હોવાથી 2 દિવસથી એની માના બદલીમાં અહીં કામ કરવા આવતી હતી. સાહેબ, તમે તો ઘેર જ હતા, બેનબા બહાર ગયા હતા ત્યારે. તમે કોઈ બોલતા જમ નહીં, આ સોનાની નથણી તો. બકવાસ બંધ કર તારો, હું ઘેર હતો એટલે શું, તારી પાછળ પાછળ તારું ધ્યાન રાખવા થોડો ફર્યા કરું. શિશિર ગુસ્સે થઈ ગયો. શોભી વિસ્ફારિત નજરે શિશિરની સામે તાકી રહી. ચલ માફ કરી તને, નહીં બોલાવું પોલીસને, પણ હું જેમ કહું એમ કરવું પડશે, બોલ કરીશ? પોલીસના ભયથી થથરતી શોભી શીલાના ઉપકારને માથે ચડાવી હાથ જોડી ઊભી રહી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આ વાર્તાનું શીર્ષક છે આક્રોશ. આ મારી સૌ પ્રથમ પબ્લિશ થયેલી વાર્તા, સ્ત્રીયાર્થ પુસ્તક ભાગ 3માં આ વાર્તા પબ્લિશ થઈ હતી. અને આ વાર્તાથી એક લેખિકા તરીકેનું મારું નામ પ્રસ્થાપિત થયું હતું. આ મારી સૌ પ્રથમ લખાયેલી વાર્તા આપની આગળ વાંચતા હું ઘણો આનંદ અનુભવું છું. તો હું રેના સુથાર આપની આગળ આ વાર્તા આક્રોશ રજૂ કરું છું. લાગણીની ઉપર જ્યારે સ્ટેટસના વાઘા ચડે, સગબણ બધા દંભમાં ભૂલા પડે. મહિલા અધિકાર આયોગના પ્રમુખ વૈભવી મહેતાનું ભાષણ પૂરું થતાં જ હોલમાં બેઠેલા શ્રોતાઓએ ઊભા થઈને તાળીઓથી તેમનું અભિવાદન કર્યું, સિવાય એક, આશ્લેષ, વૈભવી મહેતાની દીકરી, જે હજુ માંડ માંડ તરુણાવસ્થામાં પ્રવેશી હતી. તાળીઓના અવાજ એને જાણે કે નોઇઝ પોલ્યુશન લાગતા હતા. એ અવાજો ભેદીને એનું મન સવારમાં ઘટી ગયેલી ઘટનાને ફંફોસતું હતું. 11 વાગે વૈભવી મહેતાનું મહિલા અધિકાર આયોગના પ્રમુખ બન્યા બાદનું પ્રથમ ભાષણ હતું. ત્યારબાદ વૃદ્ધોની વ્યથાને વાચા આપતું વૈભવીનું પુસ્તક ગડપણનું વિમોચન મેયર સાહેબશ્રીના હસ્તે થવાનું હતું. વૈભવી સવારથી જ એક્સાઇટેડ હતી. 8 વાગે તો વૈભવી તૈયાર થઈ એની કડક બ્લેક એન્ડ ગોલ્ડન બોર્ડરવાળી અવરગંડીની સાડીનો પાલવ સરખો કરી દર્પણમાં પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વને ગૌરવભેર નિહાળતી કારની ચાવી લઈને નીકળતી હતી. ત્યાં જ તેની ઘરગાટી સુખીભાઈ દોડતી દોડતી આવી. બેન જલ્દી આવો, બાને સખત તાવ ચડ્યો છે, હાલ ને હાલ દવાખાને લઈ જવા પડશે. ઓ નો, આ પાછી નવી ઉપાધિ. કહે છે ને કે સારા કામમાં 100 વિધ્નય આને કહેવાય. બાજુમાં ઉભેલી આશ્લેષા માટે એની મોમનું આ વલણ આઘાતજનક હતું. એનાથી બોલ્યા વિના રહેવાયું નહીં. મોમ, તમે આવું કેવી રીતે બોલી શકો? લિસન માય

0: આઈ એમ નાઉ પ્રેસિડેન્ટ ઓફ વુમન્સ રાઇટ ઓર્ગેનાઇઝેશન. મારા માથે હવે ઘણી જવાબદારીઓ છે, અને વળી આજે તો મારી બુક પણ લોન્ચ થવાની છે. એટલે દાદીની તો ઉંમર થઈ હવે, આવું નાનું મોટું તો ચાલ્યા કરે. બટ મો ડેડ પણ હાલ બિઝનેસ ટૂર પર છે. દાદીની કેરટેકર છે ને, આવતી જશે, શી વિલ હેન્ડલ હર. બટ મોપ, ઓકે બાય ડિયર. વૈભવી આશ્લેષાને ફોર્મલ હગ આપીને જલ્દીથી કાર સ્ટાર્ટ કરી હોલ પર જવા નીકળી. બાજુના બેડરૂમમાં વૈભવીના સાસુ એમના દર્દની વચ્ચે પણ મા દીકરીનો સંવાદ કમ અને સાંભળી રહ્યા હતા. એ એમના માટે આ તાવના દર્દ કરતા પણ વધુ પીડાદાયક હતું. આશ્લેષા દોડતી દાદીના રૂમમાં આવી. દાદી, તમારું શરીર તો તાવથી ધગધગે છે, ચાલો હું તમને દવાખાને લઈ જઉં. દાદીએ ના પાડી. દિલમાં દર્દ સાથે એમણે આશ્લેષાને કહ્યું, બેટા મારો ઈલાજ કોઈ હોસ્પિટલ નહીં કરી શકે. આશ્લેષાને દાદીની વાત નહોતી સમજાઈ. દાદીની ના છતાં એ ડ્રાઈવર અને સુખીબાઈની મદદથી દાદીને હોસ્પિટલ લઈ ગઈ. પણ દાદીને જે ઘા આજે દિલમાં લાગ્યો હતો ને, એનો ઈલાજ તો હોસ્પિટલમાં પણ ન હતો. હોસ્પિટલ પહોંચતા જ દાદીને હૃદયરોગનો હુમલો આવ્યો અને ત્યાં જ જીવ મૂકી દીધો. આશ્લેષા દાદીને બાથમાં લઈને આક્રંદ કરીને રડી પડી. દાદી, તમે હવે મને છોડીને જતા રહે, તમે કેવી રીતે જઈ શકો? દાદી, દાદી તમારાથી તો આ ઘર મને ઘર લાગતું હતું, હવે હું મારી આ ફિલિંગ્સ, મારી વાતો કોના જોડે શેર કરીશ? સુખીબાઈએ આશ્લેષાને માથે હાથ ફેરવી સમજાવીને શાંત પાડી. સુખીબાઈએ વૈભવીને સમાચાર આપવા બહુ જ કોલ કર્યા, પણ બધા જ પહોંચની બહાર બતાવતા હતા. હવે આશ્લેષાનું મગજ જાણે ફાટ ફાટ થવા માંડ્યું. એ સુખીબાઈને હોસ્પિટલમાં દાદી જોડે બેસાડીને ડ્રાઈવરને લઈને સીધી હોલ પર પહોંચી ગઈ. વૈભવીનું ભાષણ ચાલુ થઈ ગયું હતું, એથી એ ચૂપચાપ ખુરશીમાં બેસી ગઈ. તાળીઓના અવાજ શાંત પડતા જ એ સીધી સ્ટેજ પર પહોંચી ગઈ, અને વૈભવી કંઈ સમજે એ પહેલા તેણે માઇક હાથમાં લઈ લીધું. કોંગ્રેચ્યુલેશન્સ મિસિસ વૈભવી મહેતા, તમે હવે તમારી જવાબદારીઓ બહુ સારી રીતે નિભાવી શકશો. કોંગ્રેચ્યુલેશન્સ મોમ, તમારા પુસ્તકનું છેલ્લું પાનું પણ લખી દેજો. નાવ યોર મધર ઇન લો ઇઝ નો મોર. એક વેદક અને આક્રોશભરી નજર વૈભવી ઉપર નાખીને આશ્લેષા દિલમાં દર્દ અને આંખમાં આંસુ સાથે હોલ છોડીને ચાલી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વાર્તાનું શીર્ષક છે બિલીવ મી. અદિતિના ઘરમાં પ્રવેશતા જ એનું હસતું મુખારવિંદ જાણે નૈનાબેનને ઘણું બધું કહી રહ્યું હતું. એક હાથમાં એનો હાથ જાલી એમને અદિતિની બ્લાઇન્ડ સ્ટીક વાળીને એની જગ્યાએ મૂકી. શું વાત છે બેટા, એકલી એકલી હસે છે મનમાં? કંઈ નહીં મમ્મી, આ અમારી શાળામાં પેલો છોકરો આવે છે ને, અંત શાળામાં અમારી, એ એની વાતો મોટા ગપ ગોળા. પછી આજે એક નવી વાર્તા, આજે તો એને હદ જ કરી દીધી. મને શું કહે છે ખબર છે? મને કહે, ચલો આજે તો તમને છે ને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ ખવડાવું, એ પણ મારી રોલ્સ રોયમાં બેસાડીને. કારણ શું? તો કહે, આજે ટાઈમના કવર પર એનો ફોટો આવ્યો છે. બોલ, હું કંઈ જોઈ નથી શકતી એટલે સાવ આવું ઉલ્લું બનાવવાનું? મને કહે, આજે મારે તમારી વાર્તા સાંભળવી છે. તમારી વાર્તા કહો ને. તો મેં પણ વાર્તા ઠપકારી જ દીધી કે મારી આ બે આંખો છે ને એ ટૂંક જ સમયમાં મેઘધનુષના રંગો ઝીલવાની છે. તારી રોલ્સ રોય મને લેવા આવશે ને ત્યારે? કઈ બોલ્યો જ નહીં. આજે બરાબર 6 મહિના પછી હોસ્પિટલની બહાર અદિતિ માટે રોલ્સ રોય હાજર હતા.

0: ક્યાં ગયો એ? મને બેસાડીને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ ખવડાવવાનું કહેતો તો ને એ, બોલાવે ને, રોજ વાર્તા કરતો તો એ, ક્યાં ગયો? બેટા, તું સ્વપ્નાઓમાંથી બહાર આવ. આ રોલ્સ રોયનો માલિક તો 2 વર્ષ પહેલા ગુજરી ગયો છે. આ તો તારી જીદ હતી ને એટલે. નહીં મમ્મી, તમે લોકો મારી વાત માનતા કેમ નથી? હું કોઈ સ્વપ્નાની વાતો કે કોઈ વાર્તાઓ નથી કરતી. પ્લીઝ મમ્મી, બિલીવ મી. પ્લીઝ મમ્મી, બિલીવ મી. ફરી 6 મહિના પછી આજે અદિતિ મેન્ટલ હોસ્પિટલના બિછાને બેઠી બેઠી વાર્તાઓ સાંભળી રહી હતી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વાર્તાનું શીર્ષક છે આરજે પકાઉ. હલો હલો, મિસ્ટર સાંજ સુરી બોલો છો?
1: હા બોલું છું.
0: અંકલ, આ મારો બાબો છે ને, સૂતો નથી, તો એક વાર્તા કહો ને.
1: ભાઈ, હું તો કવિ જીવ છું.
0: તમે જીવ હોય કે જંતુ, મારે કંઈ નહીં, બસ તમે વાર્તા કહો ને. આ મારા બાબાએ જીત કરી છે અને હું રહ્યો કરિયાણાની દુકાનવાળો, મને વાર્તા ક્યાંથી આવડે?
1: અરે ભાઈ, તો કોઈ વાર્તાકારને ફોન કર, હું તો કવિ છું, મને કવિતા આવડે.
0: બાય ધ વે, આ તને મારો નંબર કોણે આપ્યો? તમને વાર્તા આવડે છે મને ખબર છે, ચાલો વાર્તા કહો, નહીં તો મારા છોકરાને લઈને તમારા ઘરે આવી જઈશ. તો આવ, પણ હું વાર્તા નહીં કહું, જા. જો કાકા, પેલા મીના કાકીએ મને તમારી બધી વાર્તા કહી છે હો, એમને જ મને તમારો નંબર આપ્યો.
1: શું મીના? કોણ મીના?
0: હું કોઈ મીનાને નથી જાણતો, હું કોઈ મીનાને ઓળખતો નથી. આ તમે શું બોલો છો? કોણ છો તમે? મારી વાર્તા. હલો કાકા, આમ ગુસ્સે ના થાવ, હું રેડિયો એબીસીમાંથી આરજે પકાઉ વાત કરું છું. હલો.
1: ટુ ટુના અવાજ થયો અને ફોન કટ.
0: બીજે દિવસે સવારે આરજેના ઘરની ડોરબેલ રણકી. ભર ઊંઘમાંથી ઉઠેલો આરજે દરવાજો ખોલી કંઈ સમજે એ પહેલાં તો પોલીસ અંદર ધસી ગઈ. ક્યાં છે કવિ સાંજ સુરી? ક્યાં છે મિસ્ટર પકાઉ? છેલ્લે તમારી સાથે જ એમની વાત થઈ હતી. તમે કંઈક એવું બોલ્યા છો કે જેથી, અને કંઈક એવું છે કંઈક તમે બોલ્યા છો કે જેથી એ આ ચિઠ્ઠીમાં લખીને ક્યાંક ચાલ્યા ગયા છે, બોલો, નહીં તો અમારે તમને કસ્ટડીમાં લેવા પડશે.
1: અરે સાહેબ, તમે મારી વાત કેમ નથી સમજતા?
0: એ વાત સાચી સાહેબ, કે હું કાલે જ એમના મુશાયરામાં ગયો હતો, પણ એ મારે હોસ્ટ કરવાનો હતો, એનાથી વધારે કંઈ નથી. મેં કોઈ ફોન નથી કર્યો, પ્લીઝ સર.
1: ઇન્સ્પેક્ટર દયા, કોઈ બહુ મોટી વાર્તા લખાઈ ગઈ છે,
0: એ જેને પણ લખી છે એ લેખકને શોધો. દયા, શોધો એ લેખકને હવે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે, એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512966888 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.

0: અમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: ખુશનુમા વાતાવરણ, સવારનો દિવસ, સમગ્ર દેશમાં એક માહોલ, દુનિયાનો માહોલ, દુનિયા લેવલે આપણા દેશના એક ચોક્કસ પર્વની ઉજવણીનો માહોલ. 26 જાન્યુઆરી 2001. નાના નાના ભૂલકાઓ, યુવાનો, તરુણો, વડીલો, વયસ્કો બધા જ આ પર્વની ઉજવણી માટે તૈયારી કરતા હતા. આવી જ તૈયારી થતી હતી કચ્છ જિલ્લાના અંજાર ખાતે. નાનું શહેર, નાનું નગર અંજાર. ત્યાં શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાના હતા, રમતગમતનું આયોજન કરવાના હતા, ઇનામ વિતરણનું આયોજન કરવાનું હતું. પણ આ બધા જ આયોજન પહેલા સૌ પ્રથમ અંજાર ગામમાં પ્રભાત ફેરી ફરવાનું આયોજન હતું. એક તરફ નાના નાના બાળકો બ્યુગલ, ઢોલ, મંજીરા, ખંજરી, ઢોલકા લઈ પ્રભાત ફેરીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી બાપુ અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, આવા અનેક સૂત્રો સાથે પ્રભાત ફેરી લઈને ફરી રહ્યા છે. અંજાર ગામની રચના પ્રમાણે ગામમાં એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ પ્રભાત ફેરી સ્વરૂપે અથવા ગામના બીજા કોઈ મહત્વના પ્રદેશમાં, વિસ્તારમાં જવાનું હોય તો એક બે બિલ્ડિંગ વચ્ચેથી નીકળવું પડે. એક બિલ્ડિંગ, એક મકાનના 3 મજલા, બીજા મકાનના 2, વચ્ચે 4-5 ફૂટનો રસ્તો. આ રસ્તામાંથી બબેની હરોળમાં ઢોલક, હાર્મોનિયમ, તબલા, ખંજીરા, બ્યુગલ, પ્લાસ્ટિકનો 1 રૂપિયાવાળો નાનકડો રાષ્ટ્રધ્વજ, આવી અનેક જુદી જુદી વસ્તુઓ પકડી વિદ્યાર્થીઓ ગામની પ્રભાત ફેરીમાં નીકળ્યા. કોઈએ કહ્યું છે ને કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર તોય થયું શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. ભારત માતાનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે, ગૌરવ માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે, એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર. આજે 2 ભવ્ય મકાનો હતા, 2 માળનું અને 3 માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો. બબ્બેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે. કેવું દ્રશ્ય હશે! તે 20 બાળકો આ કાટમાળની નીચે દબાયા છે. કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પહેલા થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાય. પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કા તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય. 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક તરફ એ કાટમાળની નીચે સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું. ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો,

સલમાને કહ્યું કે હા, સલમાનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ અને સલમાનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જ્યારે હોશમાં આવી ત્યારે એને ભૂત ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા. સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે. સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સલમાને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે, હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસીએ એને કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ છે. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ મલબો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે, એકાદ પથ્થર બાકી હશે. સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણ કલસી, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે કે એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થક્વેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યું છે. તો વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણ કલસી 20 દિવસ સુધી ત્યાં રોકાય છે. સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણ કલસીને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણ કલસી એ 3-4 ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ હાળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે એ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે.

0: એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડોક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM મળીશું આપણે. 94 આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM માં મળીશું. 90.4 FM એટલે આપણો રેડિયો, આપણો અવાજ, રેડિયો પાલનપુર. તો ફરી મળીશું આવી જ વાર્તા સાથે. સાંભળતા રહો 90.4 FM.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય. તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલાં બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટમાસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટમાસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટમાસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટમાસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટમાસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રામાણિકતાની ખબર છે, તમને હોટલ ના પોષાય. તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો, તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટમાસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટમાસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીઢા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટમાસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટમાસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95

1299-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ, તમે સાંભળી રહ્યા છો 90.4 એફએમ રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડા પડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે. તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમસન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણે

પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો

0: પાઠ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયા પાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથવા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી ચોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે, એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત ને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારકું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના

થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત, તને મારા વાસ્તે જે ફરિયાદો રહેશે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ, કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોઈક અમલદાર થયો હોત, પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા, પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા, સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ઉસીના પૈસાએ લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉંચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર, હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જોતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આંકડો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું ઉચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂધતું રૂધિયું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈને કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું શરૂ કરાવેલું, તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. એ દિવસે એમને એકલવાયું પણ લાગેલું.

ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડો વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને? તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં એ લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારા ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘુરકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંચાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ

બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા એ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ, પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધો જૂનો સામાન કાઢી નાખો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટો ના જોઈએ. હવે જૂનાને શું સાતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેર વિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આગી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2-3 કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ચ્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે?

મેં રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાક. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર જમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઠા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠ્યું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું, મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જુતિયાવાળી કેત સાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા. પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો, જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય. તમે ના પાડેલી તોય ફૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળસી વલોપાક થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાં કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે. આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાહે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામકર ગયેલો તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પરણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર નથી સતતું ને આપણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ 1,00,000 રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી

લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઓસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું આલશે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત

0: પાલનપુર
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હંમેશની માફક અમે આજે પણ આપની સમક્ષ કૃષિ ઉપયોગી માહિતી લઈને ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમનો આજનો આપણો વિષય છે ચોમાસું વરિયાળી પાકમાં ધરું વાળિયાનો ઉછેર. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર પોપટભાઈ જે પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર કૃષિ યુનિવર્સિટી મહેસાણા ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે ધરોવાડિયાના ઉછેર વિશે વાત કરીશું એ પહેલાં અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આજે ખાસ કરીને વરિયાળીનું જે ધરોવાડિયું છે તો એનું શું મહત્વ છે, એટલે શું
1: ધરોવાડિયું? એટલે કોઈ પણ પાક ખરો તેને શરૂઆતના તબક્કામાં નર્સરીમાં ઉછેરવામાં આવે છે, ત્યારબાદ તેને ફેર રોપણી કરવામાં આવે છે, જેને ધરુવાડિયું કહે છે. એટલે પાકનો ઝડપી વિકાસ થાય છે.
0: બરાબર છે. તો ધરુવાડિયું શા માટે બનાવવામાં આવે છે સાહેબ?
1: ધરુવાડિયું શા માટે બનાવે છે કે પાકનો એક સરખો વિકાસ થાય તેના માટે, બિયારણનો બચત થાય છે, ધરુવાડિયાથી સારી ગુણવત્તાના રોપા તૈયાર થાય છે, તેમજ રોગ અને જીવાતનું સમયસર નિરાકરણ કરી શકાય છે, તેમજ એક સરખો વિકાસ થવાથી પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થાય છે અને નીંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
0: બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો વ્યવસ્થિત રીતે ધરોવાળું બનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો છે એમને પાછળ જે મુસીબતો આવે એનાથી રક્ષણ મળી શકે છે. જી સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે ધરોવાળું બનાવવાનું હોય તો એ શું કોઈ પણ જમીન પર બનાવી શકાય કે એના માટે કોઈ ખાસ જમીન તૈયાર કરવી પડે કે કોઈ ખાસ જમીન ઉપર બને?
1: ખાસ જમીન ધરુવાડી બનાવવા માટે ખાસ જમીનની જરૂરિયાત છે, કારણ કે ધરુવાડિયામાં ઊંચાણવાળી ચોમાસામાં ધરુવાડિયું કરવાનું હોવાથી જો નીચાણવાળી જમીન હોય તો તેની અંદર પાણી ભરાવાની શક્યતાઓ રહે છે, એટલે ધરું ફેલ જવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. તેથી ઊંચાણવાળી સારી નીચાણવાળી જમીન હોય જેની અંદર નીંદણ રોગ જીવાતના અવશેષો ન હોય, તેમાં ફળદ્રુપ જમીન હોય અને પાણીની પિયતની સુવિધા નજીકમાં પિયતની સુવિધા હોય તેવી જમીન ધરુવાડિયા માટે વધારે અનુકૂળ છે.
0: બિલકુલ. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને ચોમાસું વરિયાળું જે પાક છે તો એના ધરુવાડિયા વિશે, તો જ્યારે વરિયાળીનું ધરુવાડિયું બનાવવાનું હોય તો એના માટે શું વિશેષ કાળજી રાખવી પડે?
1: ધરુવાડિયાનું વિશેષ કાળજી ખૂબ જ જરૂરી છે, કારણ કે ધરુવાડિયું જો સારું ન થાય અથવા સમયસર ન થાય તો આપણે તેમાં પાક આપણે જે આપણી આયોજન હોય તે પ્રમાણે આપણે ઉત્પાદન મેળવી શકીએ નહીં. તેથી ધરુવાડિયું બનાવતા પહેલાં જે જમીન હોય તેની અંદર અવશેષો જે ગૌણ પેદાશ હોય બીજા પાકની એનો અડધા ફૂટ જેટલો સ્થળ બનાવી એને રાબિંગ એટલે બાળી દેવામાં આવે તો જે કૃમિ હોય, નિંદામણના હોય અથવા રોગ જીવાતના જે જીવાણુઓ હોય તેનો નાશ પામે છે. પછી ત્યારબાદ તેને જમીનની અંદર સાણિયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ નાખી અને જમીન તૈયાર કરી દે.
0: બરાબર. તમે જેમ કીધું કે ભાઈ ખાસ કરીને જ્યારે ધરુવાડિયું જે બનાવવાનું હોય એમાં ખાતર અને વર્મી કમ્પોસ્ટ નાખવાનું હોય તો ધરુવાડિયામાં આશરે કેટલું ખાતર નાખવું પડે?
1: ધરુવાડિયામાં આશરે જે સારું કોવાયેલું સાણિયું ખાતર 10-12 કિલો પ્રતિ ચોરસ મીટરે અથવા જો વર્મી કમ્પોસ્ટની આપણા પાસે સગવડ હોય તો 2-3 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખવું જોઈએ. તેમાં જો રાસાયણિક ખાતરની વાત કરવામાં આવે તો DAP છે એ 25-30 ગ્રામ પ્રતિ ચોરસ મીટર

0: યુરિયા છે એ 10-15 ગ્રામ પ્રતિ ચોરસ મીટરે રાસાયણિક ખાતર નાખવું જોઈએ. અને રાસાયણિક ખાતરનો ધરુવાડિયામાં બહુ જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો છોડનો વિકાસ થતો નથી અને છોડ બહુ દુબળા રહે છે, એટલે જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાક જે હોય એનો એક બિયારણ દર નક્કી કરેલો હોય છે, તો ખાસ કરીને જ્યારે આ ચોમાસું વરિયાળીનું જે ધરુવાડિયું બનાવવામાં આવે તો એમાં કઈ રીતે બિયારણ દર હોય છે?
0: તો બિયારણની વાત કરીએ તો આપણને જો આપણું આયોજન 1 હેક્ટર વરિયાળી વાવેતર કરવાનું આયોજન હોય તો 1 હેક્ટર માટે 10 ચોરસ મીટર એટલે કે 9 ગૂંઠા જમીનની જરૂરિયાત પડે છે, અને જેના માટે 1.5 કિલોગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ બિયારણની, વરિયાળીના બિયારણની જરૂરિયાત રહે છે.
1: જી બિલકુલ. હવે સાહેબ, આટલી ઉપયોગી માહિતી તો તમે આપી કે ખાસ કરીને કેવી રીતે ધરુવાડિયું બનાવવું જોઈએ, આ સાથે સાથે ધરુવાડિયું બનાવતી વખતે શું કાળજી રાખવી જોઈએ, બિયારણ દર વિશે પણ માહિતી આપી. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે બિયારણ લેવું હોય તો એ વખતે જે નિર્ધારિત કરેલી જે સુધારેલી જાતો બહાર પડેલી છે તો કઈ કઈ જાતોનો ઉપયોગ કરી શકે?
0: એ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો સારી જાત એ જ 50% ઉત્પાદન આપણી જાત ઉપર, ખેડૂતને જાતની પસંદગી ઉપર રહેલું છે. તો વરિયાળી 2 રીતે વાવેતર કરવામાં આવે છે, ચોમાસામાં કરવામાં આવે છે તેમજ શિયાળામાં વરિયાળીનું કરવામાં આવે છે, એટલે બંને માટે અલગ અલગ જાતો શોધવામાં આવેલી હોય છે. એટલે ચોમાસું વરિયાળી માટે ખાસ કરીએ તો અમારી શરૂઆતમાં ગુજરાત વરિયાળી 12 નંબરની જાત શોધવામાં આવેલી હતી. એ જાતનું ખાસ એ ખાસિયત છે કે જે ચોમાસું અને શિયાળું બંને ઋતુ માટે અનુકૂળ છે. જ્યારે હમણાં ગત વર્ષે એટલે છેલ્લા વર્ષમાં હાલની નવીનતમ જાત ગુજરાત વરિયાળી 3 અમારા કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલ છે. આ જાતના 12 નંબર કરતો આ જાતના છોડ થોડા નીચા રહે છે, ચક્કરની સંખ્યા વધારે આવે છે, ચક્કરની અંદર જે દાણા હોય છે દાણા પણ બહુ મોટા અને બોલ્ડ હોય છે, અને એકદમ ઘટ ચક્કરની અંદર દાણા એકદમ ઘટ ચક્કર હોય છે, તેથી ખેડૂતોને ઉત્પાદન સારું એવું મળે છે. તેમજ આ જાતના છોડ થોડા નીચા રહેવાથી શિયાળાની અંદર ઝાકળ પડવાથી રોગ જીવાતનું જે પ્રમાણ વધારે હોય છે તે આ જાતનું જો વાવેતર કરવામાં આવે તો એમાં પ્રમાણ રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું જોવા.
1: કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસું વરિયાળી જે છે એના ધરુવાડિયાને ઉછેર વિશે. જો આપ પણ ચોમાસાની આ ઋતુ આવવાની છે એના માટે જો ધરુવાડિયા બનાવવા માંગતા હોય વરિયાળીનું તો એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છે. જેમ આપણને આજના આપણા જે નિષ્ણાંત છે એમણે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને ધરુવાડિયું કેવી રીતે બનાવવું જોઈએ, એમાં શું કાળજી રાખવી જોઈએ, સાથે સાથે કયા પ્રકારનું બિયારણ આપવું જોઈએ. સાહેબ, હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે ખરીફ ઋતુનું જે આપણે જો ધરુવાડિયું બનાવવાના હોય તો ખેડૂત મિત્રો ક્યાંથી જાગૃત થવું જોઈએ, એના માટે ધરુવાડિયું બનાવવાનો યોગ્ય સમય કયો છે?
0: ધરુવાડિયા બનાવવાનો યોગ્ય સમય જોઈએ તો જૂનનું પ્રથમ પખવાડિયું, એટલે કે જો જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાડિયું બનાવવામાં આવે તો આપણો ગુજરાતની અંદર સામાન્ય રીતે 15 જૂન પછી વરસાદ આવતો હોય, એટલે જો જૂનના પ્રથમ પખવાડિયામાં ધરુવાડિયું તૈયાર કરવામાં આવે તો પાછળના વરસાદનો પણ લાભ લઈ શકાય, અને વરસાદના વાદળછાયા વાતાવરણના એના કારણે આપણું જે ધરુવાડિયું છે એ બહુ સારું એવું ઝડપી એ તેનો વિકાસ પણ થાય, એટલે જૂનના પ્રથમ પખવાડિયાની અંદર ધરુવાડિયાનું આયોજન કરવું જોઈએ.
1: જી બિલકુલ. હવે સાહેબ, તમે જેમ અગાઉ જણાવ્યું કે ધરુવાડિયું જ્યારે તૈયાર કરાવે તો એ વખતે જમીનને ખાસ રીતે તૈયાર કરવાની હોતી હોય છે, સાથે સાથે સારા પ્રકારના બીજ આપણે વાવવા જોઈએ, લેવા જોઈએ, અને ભલામણ કરેલા બીજ લેવા જોઈએ. આ સિવાય બીજને કોઈ માવજત આપવાની રહે છે ખરી, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી શકે?
0: હા, બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જો બીજને જ આપણે માવજત આપીએ તો જે ખેતરમાં રોપ્યા પછીના જે પ્રશ્નો આવે છે એનો આપણે સારી રીતે નિરાકરણ કરી શકીએ. એટલે ધરુવાડિયામાં બીજને વાવતા પહેલાં આપણે 24 કલાકની અંદર જો પલાળી રાખવામાં આવે અને ત્યારબાદ તેને સાયામાં સૂકવવામાં આવે તે જેથી તેનો ઉગાવો જલ્દી થાય છે. ત્યારબાદ આ બિયારણને 1-3 ગ્રામ થાયરમ નામની જે દવા આવે છે 1 કિલો બીજના પ્રમાણે પટ આપી અને બિયારણને જો વાવણી કરવામાં આવે તો જે બિયારણને વાવ્યા પછી જે મૂળના કોવારાના અથવા બીજા કંઈ જે રોગ આવતા હોય છે તેનું આપણે તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: હવે સાહેબ, બીજો એક પ્રશ્ન એ થાય કે ખાસ

0: અમુક વખત એવું થતું હોય છે કે બધી જે પ્રક્રિયા કર્યા બાદ જ્યારે ધરુવાડિયા બનાયા હોય એ વખતે જો યોગ્ય અંતર ના રાખવામાં આવ્યું હોય તો પણ ઉત્પાદનમાં ફરક પડે છે. તો એક વિષય નિષ્ણાંતની દ્રષ્ટિએ તમે શું સલાહ આપશો કે બે ક્યારા વચ્ચે, ખાસ કરીને ધરુવાડિયું જ્યારે બનાવવાનું હોય તો કેટલું અંતર રાખવું જોઈએ?
1: આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. કાગજ વરિયાળીની અંદર જો તમારું એક સરખું એક સાથે જો ઉગાવો ન થાય તો આપણે જે ટ્રાન્સપ્લાન્ટિંગ અથવા જે ફેર રોપણી કરવાની છે એ આપણે એક સાથે કરી શકીએ નહીં અને પૂરતા રૂપા મળે નહીં. એટલે ધરુવાડિયા જે બનાવવામાં એમાં ખાસ બહુ કાળજી રાખવી પડે. એવા નાના ક્યારા બનાવવા જોઈએ કે જે 3 મીટર અથવા 1 મીટર લંબાઈના હોવા જોઈએ અને એકદમ સમતલ હોવા જોઈએ, જેની અંદર પાણી ભરાઈ ન રહે અથવા વધુ પડતું પાણી ન મળે એવા ક્યારા સમતલ ક્યારા બનાવવામાં આવે તો તેની અંદર ઉગાવો પણ સારો થાય છે અને પિયત પણ એકસરખું રહેવાથી તેને સમયસર પિયત આપીએ તો વારંવાર પિયત પણ આપવું પડતું નથી.
0: બરાબર છે. એટલે જો યોગ્ય રીતે યોગ્ય અંતરના ક્યારા બનાવ્યા હોય તો ખેડૂત મિત્રોને પિયતનો જે પ્રશ્ન છે એ હલ થઈ જાય છે. હવે વાવણીની વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને જ્યારે ધરુવાડિયામાં વાવણી કરવાની હોય તો એ કેવી રીતે કરવી જોઈએ?
1: વાવણીની વાત કરીએ તો ધરુવાડિયાની અંદર જે આપણે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે બીજને પલાળીને સીડ ટ્રીટમેન્ટ આલીને પટ આપીને તેને નાના નાના ક્યારાની અંદર સૌ પ્રથમમાં પૂંખી દેવામાં આવે. પૂંખી અને તેને પંજેથી વડે જમીનની અંદર ભેળવી દેવી જોઈએ. એટલે તેમાં જો જમીનમાં ભેળવવામાં ના આવે તો આનું બિયારણ સારું વજનમાં હલકું હોવાથી પાણી આપીએ ત્યારે એ તરી જાય અને એક જગ્યાએ બધું એકઠું થવાની શક્યતા રહે છે. એટલે પંજેથી વડે એ બિયારણને બરાબર જમીનમાં ભેળવી દેવું જોઈએ. ત્યારબાદ હળવું પિયત આપી ધરુવાડિયાને કરાંઠી અથવા ગ્રીન નેટનાથી ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને એ સીધો પ્રકાશ ન મળવાથી એ ઝડપી ઉગાવો થાય છે અને એક સરખો સારો એવો ઉગાવો થાય છે. અને ત્યારબાદ હળવા પિયત આપવા જોઈએ. જો ભારે પિયત આપવામાં આવે તો બિયારણ એક જગ્યાએ એકઠું થવાની અથવા વધારે ઊંડું જવાથી ઉગવાની પ્રશ્ન રહેતો હોય છે.
0: તો સાહેબ, બીજા બધા પ્રશ્નોનો તો તમે હલ આપ્યો કે ભાઈ વાવણી કેવી રીતે કરવી જોઈએ, ધરુવાડિયું કેવી રીતે બનાવવું જોઈએ, પણ ખેડૂત મિત્રોને એક પ્રશ્ન નહોતો હશે નિંદણનો. તો ધરુવાડિયામાં જે નિંદણ નિયંત્રણ કરવું હોય તો એ વખતે સૌથી પહેલાં તો નિંદણ નિયંત્રણ કેવી રીતે કરવું અને નિંદણ ના થાય એના માટે શું કાળજી રાખવી?
1: નિંદણ એ બહુ અગત્યનો પ્રશ્ન છે. ધરુવાડિયામાં જો નિંદામણ હોય તો તેની અંદર રોગજીવાતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હોય છે અને જે ધરુના રોપા છે એનો પણ વિકાસ અટકી જાય છે અને પીડા પડી જતા હોય છે. એટલે સમયસર નિંદામણ કરવું ખૂબ જ જરૂરી છે અને નિંદામણ ન થાય એના માટે જ્યારે તમે વાવણી કરો, વાવણી કરી અને જ્યારે પિયત આપો છો તો પિયત આપ્યા બાદ જ્યારે વરપ થાય ત્યારે તુરંત જ પેન્ડીમિથાલિન નામની જે દવા હોય છે જેનું બજારું 3.3 કિલોગ્રામ હોય છે તો 1 કિલોગ્રામ પેન્ડીમિથિલિન દવાના જે દર છે એ પ્રમાણે જમીનની અંદર તરત જ સાટવી જોઈએ જેથી નિંદામણનો ઉગાવો થાય.
0: નિંદામણ વિશે આપણે વાત કરી, હવે સાથે સાથે વાત કરી કે ધરુવાડિયું જ્યારે બનાવતું હોય ત્યારે ધરુમાં અમુક પ્રકારના રોગ આવતા હોય છે તો આ રોગ નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
1: ધરુવાડિયાની અંદર ખાસ કરીએ તો ધરુની અંદર જે વરિયાળીનું ધરુ છે એમાં ધરુના કુવારાનો મેઇન રોગ મુખ્ય રોગ આવતો હોય છે. તે જે જ્યારે ચોમાસાની અંદર હવાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને ગરમી હોય, આ બે ગરમી હોય ત્યારે જે છોડ છે એ પીળા પડી જાય છે, પછી ઉપરથી નમી જાય છે અને છોડ સુકાવા લાગે છે અને એને છેલ્લે તેના મૂળની અંદર કોવારો લાગી જાય છે. આને ધરુનો કોવારો કહે છે. જેના નિયંત્રણ માટે જે બજારમાં તોબાયુક્ત દવાઓ જેવી કે કોપર ઓક્સીક્લોરાઇડ નામની દવા મળે છે જેનું 40 ગ્રામ પ્રતિ 10 લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જેને મૂળની અંદર મૂળ બરાબર ભેજાય તે રીતે મૂળની અંદર રેડવું જોઈએ જેથી મૂળના કોવારાના રોગનું નિયંત્રણ થઈ શકે.
0: આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ચોમાસું વરિયાળીના પાકમાં ધરુવાડિયાને ઉછેર્યું છે. તો અત્યાર સુધીમાં સાહેબે આપણને ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અને ખાસ કરીને વિરામ પહેલાં આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે ધરુવાડિયું બનાવતા હોય ત્યારે ધરુમાં ખાસ કરીને કયા પ્રકારના રોગ આવતા હોય છે. હવે સાથે સાથે રોગની તો વાત કરી સાહેબ આપણે, પણ હવે જીવાતો પણ ઘણી બધી આવતી હોય છે તો એમાં ધરુમાં કયા પ્રકારની જીવાત આવતી હોય છે જ્યારે ધરુવાડિયું તૈયાર કરે?
1: ધરુની અંદર ખાસ કરીને જો નિંદામણ રહેતું હોય

0: ચિંતામણ ના કર્યું હોય તો તેની અંદર તૃષિયા પ્રકારની જીવાતો આવવાનો બહુ શક્યતાઓ રહેલી છે. તૃષિયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે.
1: બરાબર. અને આ જે જીવાતો જોવા મળે છે સાહેબ, તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ શું પગલાં લેવા જોઈએ?
0: ખાસ તો ધરુવાળીયાને જીવાતો મુક્ત રાખવી હોય તો નિંદામણ મુક્ત પહેલાં રાખવું જોઈએ. ધરુવાળીયું આખું નિંદામણ મુક્ત રાખવું જોઈએ. તેમ છતાં જો જીવાતો જોવા મળે તો ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ, ડાયમિથોઇડ, થાયોમેથાક્ઝામ નામની જે દવાઓ મળતી હોય છે શોષક પ્રકારની, તેનો જો છંટકાવ કરવામાં આવે તો જીવાતનું યોગ્ય આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
1: જી બિલકુલ સાહેબ, રોગ અને જીવાતના નિયંત્રણ વિશે તો વાત કરી, હવે આપણે આગળ વાત કરીએ કે જે ધરુવાળ્યું છે તો એમાં ખાસ કરીને વ્હાઇટ ગ્રુપ એટલે કે મુંડા જે આવતા હોય તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
0: મુંડાની વાત કરીએ તો એ એક જાતનો સફેદ ડોળ હોય છે. જે છોડ સુકાઈ ગયો જો એની બાજુમાંથી સહેજ પણ તમે આમ આંગળી વડે જો ખૂતરવામાં આવે તો નીચેમાં અંદરથી સફેદ ડોળ મળતો હોય છે, જેને મુંડા અથવા વ્હાઇટ ગ્રુપ કહેતા હોય છે. એટલે આ જો ખાસ કરીને આ મુંડા રહે એ તમારું ધરુવાળીની આસપાસ જો લીમડાના ઝાડ હોય, વાડ હોય તો એના કારણે એ જે એના ફૂદીઓ છે એ ઈંડા મૂકી અને ડોળ જમીનની અંદર આવતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે ધરુવાળ્યું કરો એ પહેલાં તેના નિયંત્રણ માટે આજુબાજુની વાડ સાફ કરવી જોઈએ, કે આ સાફ કર્યા પછી જમીનની અંદર જે દાણાદાર ડોળ માટેની દવાઓ મળતી હોય જંતુનાશક દવાઓ એને જમીન ધરુવાળ્યું બનાવતા પહેલાં જો જમીનની અંદર નાખવામાં આવે તો એનું નિયંત્રણ થઈ શકે છે. તેમ છતાં જો તમે આ રીતના પગલાં ન લીધા હોય અને ધરુવાળ્યું બનાવ્યા પછી જો ડોળનો ઉપદ્રવ જોવા મળે તો બજારમાં મળતી ક્લોરપાયરીપોસ નામની દવા જેનું 4-5 મિલિલિટર પર લિટર પ્રમાણે દ્રાવણ બનાવી જો ધરુવાળિયાની અંદર ડ્રેન્ચિંગ એટલે રેડવામાં આવે તો આ મુંડાનું નિયંત્રણ કરી શકાય છે.
1: બિલકુલ. હવે સાહેબ, વરિયાળીનો જે પાક છે તો એમાં ફેર રોપણી માટે જે ધરુ તૈયાર કરવાનો હોય છે તો એ ધરુ ક્યારે તૈયાર કરવાનો હોય?
0: ધરુની બહુ અગત્યની વસ્તુ છે કે તમે ધરુવાળ્યું તો બનાવી દીધું પણ એને ક્યારે ફેર રોપણી કરવી જોઈએ એ બહુ, જો સમયસર રોપણી કરવામાં આવે તો આપણો જે મેઇન હેતુ ધરુવાળ્યું બનાવવાનો છે એ ખેડૂત મિત્રોનો સર થઈ શકે. તો આપણે ફેર રોપણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયાનામાં ફેર રોપણી કરવી જોઈએ. અને ફેર રોપણી કરતી ખાસ તો જ્યારે વાતાવરણ ભેજવાળું હોય, વરસાદવાળું વાતાવરણ, ત્યારે એની ફેર રોપણી કરવી જોઈએ.
1: બરાબર. અને સાહેબ, ફેર રોપણીનો સમય તો તમે કીધો પરંતુ ફેર રોપણી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળી શકે?
0: ફેર રોપણી કરતી વખતે ખાસ તો જ્યારે તમે ફેર રોપણી કરવાની થાય એ પહેલાં જમીનમાં ધરુવાળિયામાં હળવું પિયત આપવું જોઈએ. પિયત આપવાથી જે છોડ તમે ઉખાડશો તો એની અંદર જે બધા મૂળ છે એ મૂળ સાથેનો આખું ધરુ છોડ ઉખાડશે અને મૂળ હશે તો જ ધરુ ચાટશે. તો ધરુવાળાને પિયત આપી ધરુને તેને ઉખાડવા જોઈએ. અને ખાસ કરીને ફેર રોપણી ઝરમર વરસાદ હોય ત્યારે ફેર રોપણી કરવામાં કરવી જોઈએ. અને ફેર રોપણી કરીએ ત્યારે જે જનરલી આપણે ફેર રોપણી 90x30 cm ચોકડી પાડી અને એની અંદર ધરુ રોપતા હોય છે. તે જ્યારે ધરુ રોપવામાં આવે ત્યારે એને આંગળીથી આપણે ખાડો પાડી અને બરાબર દબાવવું જોઈએ. દબાવવાથી શું થાય કે જે ખાડાની અંદર હવા ન રહે અને પાણી ભરાઈ ન રહે. પાણી જો પાણી ભરાઈ રહે તો તેની અંદર મૂળનો કવારો લાગવાની શક્યતા રહેલી છે. આ રીતે એને અંગૂઠા વડે બરાબર દબાવવું જોઈએ. અને જો ફેર રોપણી કર્યા બાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ.
1: બિલકુલ. ખરેખર સાહેબ ખૂબ જ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી. બીજો એક પ્રશ્ન એ થાય કે જે ધરુવાળ્યું છે તો એમાં કયા કયા પ્રકારની ખાસ કાળજી લેવી જોઈએ?
0: ધરુવાળિયામાં ખાસ કાળજીની વાત કરીએ તો ધરુવાળ્યું જ્યારે તમે બનાવો ત્યારે જ્યારે ધરુ બીજ વાયા પછી એને ગ્રીન નેટ અથવા કરાઠીથી ઢાંકી દેવી જોઈએ. ઢાંકશો તો તેનો શરૂઆતમાં એનો જે ડાયરેક્ટ તડકો નહીં લાગવાથી એનો અને ભેજ ઉડી ન જવાથી એનો ઉગાવો એક સરખો ધરુવાળિયામાં જોવા મળશે. અને જ્યારે ઉગાવો બરાબર થઈ જાય ત્યારે આ ગ્રીન નેટ અથવા કરાટી

0: દૂર કર્યા પછી ધરવાળિયાની અંદર નિયમિત પાણી, જ્યારે જ્યારે પાણીની જરૂરિયાત, પાણીની ધરવાળિયાની અંદર ખેંચ પડવી ન જોઈએ, નિયમિત પ્રમાણે પાણી આપવું જોઈએ. અને સમયસર નિંદામણ, નિંદામણ મુક્ત ધરવાળિયું રાખવું જોઈએ. તેથી જો રોગ જીવાતનો પ્રશ્ન ઉભો થાય, ઓછો થશે. અને જો ધરવાળિયામાં રોગ જીવાત આવી જાય તો તમે જ્યારે ફેર રોપણી કરશો ત્યારે તેના પાકમાં પણ આવશે. એટલે ધરવાળિયામાં રોગ અને જીવાત મુક્ત રાખવા જોઈએ, નિંદામણ કરવું જોઈએ. અને જરૂરિયાત મુજબનું જ ખાતર કાઢ. જો વધુ પડતું ખાતર આપવામાં આવે તો છોડ પીડા પડી જાય છે અને એનો વિકાસ અટકી જાય છે અથવા બળી જાય છે ટાઈપના થાય. તો ખાતર પણ જરૂરિયાત મુજબનું જ આવવું જોઈએ. અને એક બીજો અમારો સંશોધનનો એક હેતુ પરથી ફલિત થયેલું છે કે જરૂરને જો 300 મેશના નાઇનોલ નેટમાં ઉછેરવામાં આવે તો જે પાકમાં પર્ણગુચ્છ નામનો જે રોગ જોવા મળતો હોય છે તો તેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.
1: બિલકુલ. તો સાહેબ, ખરેખર ખાસ કરીને અમારા જે ખેડૂત મિત્રો છે એમને ચોમાસુ વરેડીના પાકના જે ધરું ઉછેર છે એના વિશે તમે ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડી. જતાં જતાં અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને કોઈ સંદેશ આપવા માંગતા હોય તો શું કહેશો?
0: સંદેશમાં એ કહે છે, તમે જો ચોમાસુ વરિયાળીને જો ધરું ડાયરેક્ટ બિયારણ કરતા જો ધરુંમાં ઉછેરી અને ધરુંની જો ફેર રોપણી કરવામાં આવે તો તેની અંદર તમારો આ છોડનો વિકાસ ઓછો થાય છે, બિયારણનો બચત થાય છે. અને જે તમે દાણાથી તમે જે અંતર જાળવવું જોઈએ બે છોડ વચ્ચે અથવા બે પ્લાન્ટ વચ્ચે એ જાળવી નહીં શકતા, ધરવાડિયાથી રોપણી કરવામાં આવે તો એની અંદર અંતર જાળવવાથી શિયાળાની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધારે થાય છે, તે ઓછું જોવા મળે છે. તેમજ પાકનું ઉત્પાદન પણ સારું એવું વધારે, જે ડાયરેક્ટ તમે શીડથી વાવો એના કરતાં ધરવાડિયાથી જો તૈયાર કરી અને જો વાવેતર કરવામાં આવે તો એની અંદર ચોક્કસથી તમને ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. અને એની અંદર આ રીતે જો તમે વાવણી કરવામાં આવે તો એમાં જેમ જેમ ચક્કર કાપતા થાય, જેમ જેમ ચક્કર થોડા ઘણા તમારા પાકી જાય, એને જો કાપણી કરવામાં આવે અને જો રીલા રાખી અને સાયડાની અંદર સૂકવવામાં આવે તો એની એકદમ ગુણવત્તા બહુ ઊંચી ક્વોલિટીનું તમારું વરિયાળી રહે છે, તો એનો ભાવ પણ તમને બજાર ભાવ પણ સારું મળશે. અને ઉત્પાદન તમે 1 વીણી 2 વીણી 4 વીણી 5 5 6 વીણી કરવામાં આવે તો એમ તમારું ઉત્પાદન વધારે મળશે. અને તમે માર્કેટમાં જોશો તો વરિયાળીના 20 કિલોગ્રામના ભાવ 1500 થી 8000નો ભાવ હોય છે. આટલું બધું વેરિએશન કેમ હોય છે? તો જે વરિયાળીની ગુણવત્તા વધારે, લીલો રંગ હોય, જેમાં રેસાનું પ્રમાણ ઓછું હોય, કાપણી કરી હોય, તો એનો ભાવ વધુ આવતો હોય છે. માટે ખેડૂતોએ આ રીતે બહુ ખાસી કાળજી રાખવા માટેની હું ખેડૂત મિત્રોને આગ્રહ કરું, ભલામણ કરું.
1: તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને ચોમાસુ વરેડીના પાકમાં ધરવાડિયાના ઉછેર વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. આશા રાખી કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ

મેગાહર્ટ્ઝ પર હું છું આજે AR. આપ સૌ માટે આપણા અવાજ એટલે કે રેડિયો પાલનપુર પર સમુદાયિક રેડિયો સ્ટેશન પર લઈને આવું છું હકારાત્મક ગુજરાતી સાહિત્યની વાર્તાઓ. હમણાં આપણે મારા શો પર વાત કરી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોની, જેના રચયિતા છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. આ પુસ્તક તેમણે પોતાના OSD કાળ દરમિયાન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના લખ્યું હતું. આ પુસ્તકમાં સોમનાથ અને તેની આજુબાજુના વિસ્તારની જે કથાઓ, જે સ્થળો જેનો ઉલ્લેખ પુરાણો, ગ્રંથો અને ધર્મગ્રંથોમાં છે, તેને લોકભોગ્ય ભાષામાં આપણા સૌ માટે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વાર્તાઓમાં છેલ્લે આપણે આમ વાત કરી રહ્યા હતા સિદ્ધરાજ જયસિંહ અને મીનળ દેવીની. મીનળ દેવી જે મુંડકા વેરો છે તે માફ કરાવે છે અને ત્યારબાદ અહલ્યાબાઈના પ્રકરણની શરૂઆત થાય છે. આપ સૌ જાણો છો અહલ્યાબાઈએ ઘણા બધા શિવ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જેમાંનું એક હતું આપણું સોમનાથનું મંદિર. અને એ વખતે તેમણે નિર્ણય કર્યા બાદ આ શ્લોકનું ઉચ્ચારણ કરેલું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ભૂર્મા તે સંગો ઉત્સવ કર્મણી. સલાહકારોના મોંમાંથી અહલ્યાભાઈનો જય જયકાર ગુંજે છે, પરંતુ અહલ્યાભાઈ કહે છે કે મારો જય જયકાર નહીં, પરંતુ આ પ્રવાસ પાટણનો જે શાસક છે એટલે કે આપણા મહાદેવ, એનો જય જયકાર કરો અને બધી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપે છે. અહીંથી વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અહલ્યાબાઈની સૂચનાથી એક વ્યવસ્થાતંત્ર ઊભું થઈ ગયું. સોમનાથ આવી પૂરી તપાસ પણ થઈ ગઈ. મહારાણીજી, અમે તપાસ કરાવી લીધી છે, એના કાગળો આપણી પાસે ઉપલબ્ધ છે. ટૂંકમાં ભગવાન સોમનાથના ભગ્ન મંદિરની સામે થોડી ઉત્તર પૂર્વમાં ભગ્ન મંદિરની નજીક એક નાનકડું સ્થાન છે, સાંકલેશ્વર તરીકે ઓળખાય છે. ત્યાં નવીન મંદિરનું નિર્માણ થઈ શકે. તો વાર શી છે? નવ મંદિરમાં વાસ્તુશાસ્ત્રના જાણકારો પાસે ચિત્રાંકન કરાવો. પણ ધ્યાન રાખજો, આ મંદિર એટલે કે નવનિર્મિત મંદિરમાં ભગવાન સોમનાથનું શિવલિંગ ભૂમિગત એટલે કે ભોયરામાં હોય, ઉપર એક નાનકડું શિવલિંગ હોય. આવનાર જનારને આ નાનકડું શિવલિંગ જ નજરે પડે અને ભૂમિગત શિવલિંગની પૂજા કરવા માટે એક નાનકડો પગથિયાવાળો રસ્તો હોય, જેની રોજ ત્યાં જનારને જાણ હોય. આક્રાંતાઓને એનો ખ્યાલ પણ ના આવે. તમે કહેતા હતા ને કે આક્રમણકારો ફરી એને ભગ્ન કરી શકે, પણ આપણે એવું નિર્માણ કરીએ કે દુષ્ટ આક્રમણકારો એમને ખબર જ ન પડે કે ભોંયરામાં રહેલા શિવલિંગ એ જ સાચા મહાદેવ છે, અને એની ભાળ જ ન મળે. ભલે ને ઉધામાં કરે, તોડફોડ કરે, તો એ સોમનાથના શિવલિંગને ઊણી આંચ પણ ન આવે. છોને મચાવે તોફાનો? મને ખબર છે આવું કંઈ થવાનું નથી. ભગવાન સોમનાથ એટલે યાવત ચંદ્ર દિવાકરવ, એના ભક્તોની ભક્તિને સ્વીકારવા અહીં હાજર રહેવાના છે અને રહેશે. મંત્રી બોલ્યા, અદ્ભુત, આવું આયોજન તો ભાગ્યે જ કશે હશે, પરંતુ આ ચાતુર્ય એ બહુ જ ચોકસાઈથી આપણે વાપરવું પડશે. વડોદરાના ગાયકવાડની જરૂર પડે તો મદદ લેવી પડશે, અને જૂનાગઢના નવાબને ઊંચો નીચો થતો અટકાવવો પડશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર.

જૂનાગઢના નવાબને ઊંચો નીચો કરવો પડશે. એટલે જ કારણ કે પ્રભુ સોમનાથ અહિલેશ્વર બનીને ત્યાં જરૂર બિરાજમાન થવા જોઈએ. બોલો હર હર મહાદેવ. સૌ કોઈએ ભગવાન શંકરનો જયકારો બોલાવ્યો અને ત્યાં જ અચાનક અહલ્યા બોલી ઉઠ્યા, અરે થોભો, ભગવાન સોમેશ્વરના મંદિરની પૂજા અર્ચના કરવા આખા ભારત વર્ષમાંથી ભક્તજનો દોડી આવશે. એ બધા ક્યાં જશે? મને વિશ્વાસ છે યાત્રાઓ શરૂ થશે, ફરી ભજન પૂજન કથા આરંભાશે, અને ત્યારે આ દૂર દૂરના યાત્રાળુઓ ક્યાં વિશ્રામો લેશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના 12મા પ્રકરણ એટલે કે અહલ્યાબાઈની વાર્તાઓ. ભક્તો ક્યાં જશે એમના માટે તો આપણે વિસામાં પણ બંધાવા પડશે, અને આ વિસામાં હશે તો જ સાંભળો એક અડકીને એટલે કે મંદિરને નજીક જ સરસ મજાની ધર્મશાળા બનાવવાની છે, જ્યાં યાત્રિકોની બધી જ સુવિધાઓ સાંપડે. અને હા, ધ્યાન રાખજો, આપણા રાજકોષમાંથી એક પૈસો લેવાનો નથી, મારું પોતાનું સ્ત્રીધન એ માટે પર્યાપ્ત છે. જાઓ આરંભ કરો, અને આ અનુસંધાને ભગવાન સોમનાથના ભગ્ન ખંડેર શિવાલયની સામે એક નાનકડું પણ ભવ્ય શિવાલય તૈયાર થઈ ગયું. ઈસવીસન 1783માં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, બાજુમાં સરસ મજાની ધર્મશાળા બની, યાત્રાઓ આરંભાઈ અને આજ સુધી નિરંતર ચાલુ છે. આધુનિક સોમનાથ ટ્રસ્ટ આ મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં નિરંતર વધારો કરે છે. પાટણવાસીઓ એના જૂના મંદિર તરીકે ઓળખાવી રહ્યા છે. જો સોમનાથ જાઓ તો આ શિવલિંગની પૂજા અર્ચના અવશ્ય કરજો. ફરી મળીએ છીએ આ નાનકડા વિરામ બાદ નવા પ્રકરણ સપનું વહેલી સવારનું તેની વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નું વહેલી સવારનું પ્રકરણ 13 તમે સાંભળી રહ્યા છો આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. ભગવાન ભાસ્કરે હજુ પ્રભાસ પાટણ પર પોતાનું પહેલું કિરણ પાથર્યું નથી, પણ દૂર દૂરથી આવતા પંખીઓનો મધુર અવાજ સમુદ્રના ગંભીર ધ્વનિ સાથે જાણે જુગલબંદી રચી રહ્યો છે. નિંદ્રાદેવી પણ જતા જતા સ્વપ્નિલ પાપણો પરથી પગલાનો ભાર ઉઠાવી લેવા તૈયાર થયા છે. એક મધુર માદક સુગંધનું સામ્રાજ્ય છે. ત્યાં તો વિશ્વંભર ભજી સફાળા પથારીમાં બેઠા થઈ ગયા. બે હાથ આંખો સામે ધરી આદતવશ ભૂલવા લાગ્યા. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. બોલતા તો ગાય પણ નજર સ્થિર નથી. સામેના ખુલ્લા હાથ પર પણ નહીં, ચોપાસ કંઈક ફંફોડતી ફરે છે. ચહેરા પર થોડી પ્રસન્નતા અને વધુ મૂંઝવણ વર્તાય છે. થોડી અકળામણ પણ ખરી, ફરી આદત મુજબ જ બોલી જાય છે. અરે સાંભળો છો? પણ પરોઢની મીઠી નીંદરમાં પોઢેલા ધર્મપત્ની સાંભળે ક્યાંથી? ફરી એકવાર, અરે જાગો જાગો. ને ભટજીના કંઠમાંથી અનાયાસ પ્રભાતના શ્લોકો નીકળી આવે છે. પ્રાતર ન મામી ગિરીશમ ગિરિજાર્ધ દેહમ સર્ગસ્થિત પ્રલય કારણમાં અધિદેવમ. ગાતા ગાતા અવાજ ક્યારે ઊંચો થઈ ગયો એનો એ ખ્યાલ ભટજીને નથી, પણ પત્નીની ઊંઘ દૂર કરવા પૂરતો છે. તંદ્રામાં જ તે બોલી ઉઠે છે, શું બેસાલ તમે તે સરખું સુવાય દેતા નથી? અને આ ભટજીનું ગાન તો અટક્યું, પણ તે બોલ્યા, અરે સુવાનું ટાણું ગયું ગોરાણી, જાગો. ને ફરી પ્રભાત્યું શરૂ કર્યું, જાગો ને જુગના જીવન વાહણ લિયા વાયા રે. આ વાતનો અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જાગોની જુગના જીવણ વહાણલિયા વાયા રે. ગોરાણી હવે નિંદ્રા મુક્ત હાલતમાં બોલ્યા, બસ કરો હવે, હમણાં પડોશીએ જાગી જશે. ભલે જાગે, બળજી કંઈક જુદા જ તાનમાં છે. ગોરાણી આજની સવાર તો નોકી જ છે. ગૃહિણી કપડાં સંકોરતા ઊભા થવા જાય છે અને બોલે છે, સવાર તો બધી એ સરખી, એક તો આખો દી તમારું વૈતરું કૂટો ને માંડ આંખ મળી ત્યાં તમારા રાગડા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં, સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. અને આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ 13, સપનું વહેલી સવારનું. ઉઠવા જતા ગોરાણીનો હાથ ઝાલી ફરી બેસાડતા ભટજી કહે છે, નહીં, આજની સવાર રોજની સવાર જેવી નથી. આજે તો ગોરાણી હવે ખરેખર પૂરા જાગી ગયા છે ને વિચારે છે, નક્કી આમને કંઈક થયું છે, બાકી આવા વેણ ન કાઢે. પણ વિચારાય એવું બોલે ખરા થોડું? એ તો ભટજીને હળવે સાદે પૂછે છે, સાચું કહેજો, તમને કંઈ થયું તો નથી ને આજે? ભટજીને હવે લાગ્યું કે પોતે કંઈક અજુગતું આચરી રહ્યા છે, એટલે ઠાવકા થઈને બોલ્યા, થયું તો કંઈ નથી ને આમ જુઓ તો ઘણું થયું છે. સાંભળો, મને ગાવાનું મન થાય છે. આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી હોજી રે. અને કુશળ ગૃહિણીને હવે તો ખાતરી થતી જાય છે, નક્કી આમને કંઈક થયું જ છે. કોક દી કારણ વિના ગુસ્સે થઈ જાય, પણ આમ ગાંડા તો ન જ કાઢે. એ ધીરેથી ભટજીને કહે, સાંભળો, હું નાહીને પૂજાનું ચરણોદક લાવી દઉં, તમે થોડો આરામ કરો. અરે ગાંડી, ચરણોદકની ક્યાં માંડે છે? મેં તો મારા વહાલાને આંખે આખો દીઠો. બોલ, સગી આંખે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ની ગોરાણી? ભટજી બોલ્યા, હવે તો કોઈ શંકા નહીં. એવું જ વિચાર એ ગોરાણીના મનમાં છે કે ભટજીને કંઈક થયું છે. પણ ભટજી એમનો હાથ હાથમાં લઈને હળવેથી બોલે છે, જો સાંભળ, મને કંઈ થયું નથી, હેમખેમ છું, પણ તારે સાંભળવા જેવું જ જરૂર છે, બેસ. ને ભટજી પલાટી વાળીને બેસી ગયા ને ઉમેર્યું, જો ગાંડો ન ગણતી, આજે વહેલી સવારે ભગવાન વિષ્ણુ મારા સપનામાં આવ્યા, સાક્ષાત વિષ્ણુ, અને સાંભળ, મારી સાથે વાતો

પણ કરી. બોલ, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, અને આપણે વાત કરી રહ્યા છીએ તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારનું. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. લે બોલ, હવે કંઈક કંઈક સમજાવવા લાગ્યું છે ઘરવાળાને. પણ ભટજી, એ તો સપનું. હા, પણ સવારનું. બ્રહ્મ મુહૂર્તના સપના સાચા પડે હો. હવે ગોરાણીને જિજ્ઞાસા જાગી. કહે, હે ભગવાન વિષ્ણુ, પોતે જાતે આવેલા? હારે, સાક્ષાત ભટજીએ જવાબ આપ્યો. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ. ગૃહિણીનું કુતૂહલ વધતું જતું હતું, તેથી વાત કાપીને કહે છે, હા હવે આગળ તો કહો, શું થયું પછી? ભટજી પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા, હા તો ભગવાન મારા સપનામાં આવ્યા, પણ એ વેળા સપનું ન લાગે હો, બધું હાચે હાચું જ લાગે. હવે તો સમજ્યા, હવે એ સપનામાં એમ જ લાગે. પણ તમે ભગવાનને જોઈને દંડવત કરેલા કે નહીં? અરે, હું તો સાવ દિગ્મૂઢ થઈ ગયો. એટલે આંખો સામે નર્યું તેજ, અને તેજે મને તો કંઈ સૂજ્યું જ નહીં, બસ આંખમાંથી પાણી હાલ્યા જાય. વાત આગળ ચાલતી જ નથી એ જોઈને ગોરાણી બોલ્યા, હોય એ તો, પછી શું થયું? ને મનની વાત હોઠે આવી ગઈ. ઘરગથ્થુ ગૃહિણીએ એમ ઉમેર્યું, સાથે લક્ષ્મીજી હતા કે નહીં? એ તો હોય જ ને, આપણને દેખાય નહીં. ગોરાણી થોડા ઢીલા થઈ ગયા. ઠીક, તો એકલા વિષ્ણુએ તમને શું કહ્યું? કહે, ભટજી, વિશ્વંબર ભટ્ટ, જાગો છો કે ઊંઘો છો? વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગોરાણીને રમૂજ થઈ, તે સપનામાં તો માણસ ઊંઘતું જ હોય ને. કહ્યું ને, એ સપનું લાગતું જ નહોતું. હું તો પ્રભુ પ્રભુ એટલું જ બોલી શક્યો, ભટજીએ જવાબ આપ્યો. પછી મને કહે છે કે ભટ્ટ, સાંભળ, ધ્યાન દઈને સાંભળ. હું ત્યાં પેલા નાના મોટા કોટની વચ્ચે ધરતીમાં દટાઈને પડ્યો છું ને ત્યાં મને એક પીપળાનું મૂળિયું ખૂંચે છે. એટલે મેં કહ્યું કે પ્રભુ આપને? પ્રભુ કહે, હોય એ તો, પણ તું સાંભળ, મારે હવે ત્યાંથી બહાર આવવું છે. તું મને ત્યાંથી બહાર કાઢ અને મારી સ્થાપના કર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારનું નિવાર્તાના અંશોને. વાત તો ખરી કહેવાય, અને આ વાત સાંભળતા સાંભળતા શ્રદ્ધાળુ બ્રાહ્મણ પત્ની એક ચિત્ત થઈ ગયા. ભટજીના મોં પર હવે એમને તેજસ્વીતા વર્તાવા લાગી અને બોલી પડ્યા, હે, આપણને એવું કહ્યું? ભટજી આકાશમાંથી સીધા ધરતી પર, આપણને નહીં હો, મને એકલાને. હવે રહેવા દો, રોજ તો એમ કહો છો કે આપણે ક્યાં નોખા છીએ. તે નથી જ ને, તેથી તો તને બધે કહું છું, ગોરાણીએ બોલ્યા. ભટજી, તમને તો એ ચતુર્ભુજના દર્શન થઈ ગયા, મને મુઈને ક્યારે થશે? થશે થશે, તને થશે ને આખા પાટણને થશે. એને આપણે બહાર કાઢીશું ને એટલે. અરે ભટજી, એ તો સપનું. હા, તમે ભાગ્યશાળી ખરા કે તમને દર્શન થયા, પણ સપનું તો સપનું. બ્રહ્મ મુહૂર્તનું ભટજીથી બોલાઈ ગયું ને ઉમેર્યું, આજે જ મારા વિદ્વાન મિત્રને મળીને પૂછીશ આનો અર્થ શું છે, એ મોટા શાસ્ત્રજ્ઞ છે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારા મોટા શાસ્ત્રજ્ઞ મિત્રને પૂછીશ કે આ સપનાનો અર્થ શું છે. ભટજી કહે છે, એટલે ગોરાણી પૂછે છે, એ વળી કોણ? અરે ઉમિયાશંકર દેસાઈ. ઉમિયાશંકર ભાઈ તમે ન ઓળખ્યા એમને? પછી તો મારા વાલોજીની આવ્યાની વધામણી હોજી રે. ધર્મપતિને થયું આમનું હવે ચસકી ન જાય તો સારું. બસ હવે ગેલા થાવમાં લ્યો આ પંચ્યું ને જાઓ ત્રિવેણીમાં સ્નાન કરી આવો ને સંધ્યા પૂજાથી પરવારો. હું તો આજે ઉપવાસ રાખીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારની વાર્તાના અંશોને. ધર્મપત્નીને હવે આ વાતમાં વિશ્વાસ પણ હતો પણ અચંબો પણ. અને ભટજી કહે છે કે ને હું પણ ઉપવાસ કરીશ. બંનેનો હેતુ ભલે ને જુદો પણ આનંદ હતો. ઉત્સાહમાં જુદા જુદા સ્ત્રોતો જીભ પર આવી જતા હતા. ઝટપટ સ્નાન સંધ્યા પૂજાથી પરવારીને ભટજી તો ચાલ્યા સીધા મિત્રના ઘર તરફ. એ વિચારે કે આ મિત્ર અધ્યયનશીલ તો ખરા જ, વ્યવહાર કુશળ પણ છે, મારી મજાક તો નહીં જોડાવે. ડેલીએ પહોંચતા જ નાગરી મહેમાન ગતિથી તે ભીંજાયા. ઓહો વિશ્વંબર ભટ્ટ, આવો પધારો, આજે વહેલા વહેલા અમારું ઘર તમે પાવન કર્યું. કંઈ ના ભાઈ, એક પ્રશ્ન છે, મૂંઝવણ છે, તમારા સુધી જ રાખજો, નહીં તો કોઈ મને ગાંડો ગણશે. ના ના કહો, હું તમને શું મદદ કરી શકું? ભટજીએ આખી વાત અતતી ઇતિ સુધીની કરી. હવે કહ્યું, તમે જ આ સપનાનો અર્થ મને સમજાવો, બીજું કોઈ તો માનશે જ નહીં ને ઠીકડી કરશે. મિત્ર પણ વિચારમાં પડી જાય. થોડું વિચારીને કહે, ભટજી આવો કંઈ કણસાર મને પણ થાય છે. અને સ્કંદ પુરાણમાં પ્રભાસ પાટણમાં ભગવાન દૈત્ય સુદનના દેવાલયની વાત મેં પણ વાંચી છે. અને વાતને પછી વિચારોમાં તે સરકાવી દે છે. એટલે કે બંને મિત્રો વિચાર મગ્ન થાય છે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરજીના મિત્રો પણ વિચારમાં છે. બસ એ જ આ દૈત્ય સુદન દેવાલયની વાત હોય તેમ તે મિત્ર કહે છે. એમ અધીરા ન થાવ, બધું સાંભળો તો ખરા. બંનેની ચર્ચામાંથી આ શબ્દો નીકળે છે. ભગવાન સોમનાથની પૂર્વ દિશામાં ચક્રતીર્થમાં એનું સ્થાન હોવાનો સંભવ છે. કોઈએ જોયું તથા આ ભૂમિગત છે એમ પણ કહેવાય છે. ભૂમિગત એટલે ધરતીમાં એમ જ ને, તો આ મૂર્તિ એ જ ન હોઈ શકે? હોઈ શકે. કહેવાયું છે કે સોમનાથ ક્ષેત્રમાં દૈત્ય સુદન અને દૈત્ય સુદન ક્ષેત્રમાં મિત્રના અવાજમાં ઉત્સાહ જોઈને ભટજી શ્રદ્ધાથી બોલ્યા, તો હવે તમને પણ ભરોસો બેસે છે ને કે આ પુરાણોક્ત દૈત્ય સુદન જ હોય? સહર્ષ નાગર મિત્ર બોલી ઉઠ્યા, વિશ્વંભર તમારા પૂર્વના પુણ્યનો ઉદય થયો છે, મને પણ હવે એવું જ લાગે છે. ચાલો તો વારસી પણ ક્યાં? અરે મને બતાવ્યું છે સ્વયં પ્રભુએ ત્યાં. ભટજીની ધીરજ ખૂટવા માંડી હતી. ધીરજ રાખો ભટજી, સંધ્યા ટાણે જઈએ થોડા મજૂર લઈને, બાકી તો લોકો કૌતુક કરશે. છ થાય જે થવાનું હોય, મારો ભગવાન મારી સાથે છે. ઢળતી બપોરે બે ચાર ભોઈને લઈને બંને મિત્રો સ્વપ્નમાં દર્શાવેલી જગ્યા સુધી પહોંચી ગયા. ત્યાં ખોદવાની શરૂ કર્યું ને ધાર્યું હતું એમ લોકો ભેગા થયા. કેમ વિશ્વંભર કાકા, શું ખોદો છો? એક જુવાનિયાએ પૂછ્યું થોડા ગુસ્સા સાથે. ભટજી બોલ્યા, કંઈ નહીં ભાઈ, તું જાને તારા રસ્તે. અને પછી શું થયું તે વાતને માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 9512-66-88 પર વોટ્સએપ કરીને, ઇન્સ્ટાગ્રામ અને તમે એક્સ પર કે પછી મેલ પર તમારા પ્રતિભાવ ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારા અવાજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. અમે દર અઠવાડિયે અને સતત આ જ પ્રકારની વાર્તાઓ, હકારાત્મક વાતો અને સમુદાયની લાગણીઓનો પડઘો લઈને આવીશું. ફરી મળીએ છીએ, ત્યાં સુધી અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આપણે સાંભળી રહ્યા હતા તત્વમસી. બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. નર્મદેહર પાછળના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈનો અવાજ આવ્યો અને હું જાગી ગયો. ટ્રેન કોઈ લાંબા પુલ પરથી પસાર થતી લાગી. નર્મદેહર બીજા બે ત્રણ જણ પણ બોલ્યા. મને આ રીતે ટ્રેનમાં બૂમો પાડતા માણસો પર ચીડ ચડી. ત્યાં મારી સામેની બર્થ પર સૂતેલા માજી અડધા ઊભા થઈને બારી ખોલવાનો પ્રયત્ન કરવા માંડ્યા. ટ્રેન પુલની મધ્યમાં આવી ગઈ હતી.

મને કોણ જાણે શું સૂઝ્યું તે મેં બર્થ પરથી ઉતરીને પેલા માજીને બારી ખોલી આપી. તે માજીએ બારી બહાર સિક્કો ફેંક્યો, નદીને હાથ જોડ્યા અને મારો આભાર માન્યા વગર બારી બંધ કર્યા વગર જ પાછા સૂવા માંડ્યા. મને ચીડ ચડી. મેં મારી બર્થ પર પડેલા બિસ્કિટના ખાલી ખોખાનો ડૂચો વાળીને માજી જોઈ શકે તે રીતે નદીમાં ફેંક્યું.

હવે સુઈ જા બેટા અને સાંભળ, બારી તો ઉગાડી રાખીએ જ સારું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં બારી બહાર જોયું. શુદ્ધ ધવલ ચાંદનીમાં અખૂટ જળ ભર્યું નદીનો પટ પૂરો થવામાં હતો. પાસે આવી રહેલા સ્ટેશનના અને પાસે વસેલા નગરના દીવા નદીમાં પ્રતિબિંબિત થતા હતા. અચાનક મને યાદ આવ્યું કે આ નદીને મેં અગાઉ જોઈ છે. હા, નાનો હતો અને કચ્છ ગયેલો ત્યારે. તે વખતે અમે આ પુલ પરથી દિવસના ભાગે પસાર થયેલા. ટ્રેનનો ડબ્બો અત્યારે છે તેના કરતાં જુદો હતો. હું નાની માના પડખામાં ભરાઈને બારીમાંથી નદીને તાકી રહ્યો હતો. હું લગભગ સંમોહિત થઈને નીચે વહેતી નદીને જોતો હતો. ને મારા નાનીએ આ સામે સૂતેલા માજીની જેમ જ પોટલીમાંથી સિક્કો કાઢી નદીમાં ફેંકતા કહેલું, હે નર્મદામાં, મારા ભાણિયાની રક્ષા કરજે. પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહીં તે મને ખબર નથી. કદાચ લુસી જાણતી હોય. અડધી દુનિયા ફરવામાં ક્યાંય તો તેણે આવું જોયું હશે. લુસી યાદ આવતા જ મને ઘેરી ઉદાસીની લાગણી થઈ. મને નવાઈ લાગી. મારી માન્યતા પ્રમાણે મને આવું કશું થવું જોઈતું ન હતું. લુસીએ આપેલી વિંટીને સ્પર્શીને ક્યાંય સુધી તેને યાદ કરતો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સવારે આંખ ખુલી ત્યારે લગભગ બધા જ જાગી ગયા હતા, છેક ઉપરની બર્થમાં કેટલાક પ્રવાસીઓ હજુ સૂતા હતા. મારી બર્થની ઉપરની બર્થવાળો પ્રવાસી ઊઠીને માજીવાળી બર્થ પર કપડું પાથરીને

માં જ અદા કરતો હતો. માજી એક છેડે બેસીને માળા ફેરવતા હતા. એક જ બર્થ પર સામસામે છેડે બેસીને બે જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે. હમણાં તે પૂરું થશે, પછી તે બંને વાતોએ વળગશે. તે સમયે પણ અત્યારે દેખાય છે તેવો જ ભેદ ભાષા પરથી સ્પષ્ટ દેખી શકાશે. જુદા ધર્મો, જુદી ભાષા, અલગ રીત રિવાજો, સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર, છતાં કોણ જાણે કેમ આ બંને જણામાં કંઈક સામ્ય હોવાનો આભાસ મને થાય છે. એ શું છે તે હું કલ્પી ન શક્યો. મારું સંશોધક અને વિશ્લેષક મન રહીને તે બંનેની ક્રિયાઓની નોંધ લેતું રહ્યું. નીચે ઉતરીને મેં મારી ચાદર સંકેલી, બર્થ નમાવી અને હાથમાં ધોઈને પાછો ફર્યો ત્યાં સુધીમાં પેલા બેઉ જણાની ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. પેલા માજીએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો, ડબ્બાના ઢાંકણ પર ઢેબરા મૂકી મારી સામે ધર્યા. લે ભાઈ, નાસ્તો કર. આવો વાસી ખોરાક તેમણે ગંદા હાથે મને ધર્યો તે મને ગમ્યું નહીં. મેં જરા અણગમો દેખાડીને માથું ધૂણાવ્યું અને કહ્યું ના. આગળ શું થયું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. વહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. કે પિયર મૂકીને આવે છે. અચાનક મને ધક્કો લાગ્યો. રાત્રે સૂઈ જતી વખતે યાદ આવેલી લુસી હજી પણ મારા મોં પર વાંચી શકાય, અને તે પણ એક સાવ અભણ ડોસી. પળ બે પળમાં પારખી જાય તે મારા કૌશલ્યનું, મારી તાલીમનું અને સમગ્ર માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું અપમાન હોય તેવું મને લાગ્યું. મેં કંઈ જવાબ ન આપ્યો. માજીએ પણ આગળ કંઈ પૂછ્યું નહીં. તે પોતાનો નાસ્તો કરવામાં પડ્યા. પેલા નમાજીએ પણ તેને ઢેબરા આપ્યા. તે બિરદારે લીધા અને પ્રેમપૂર્વક ખાધા. થોડી વારે બંને વાતોએ વળગ્યા. ભોપાલ ક્યારે આવશે થી માંડીને મક્કા મદીના ચારધામ યાત્રા, અમારું કુરાન

ને અમારા શાસ્ત્રો ગીતા રામાયણ બધું જ તેમની વાતોમાં આવતું ગયું. પોતપોતાનું કુટુંબ કબીલાની બધી જ દ્વારિક પણ બેઉ જણાએ સામસામે ઉખેડી. જાણે વર્ષોથી સાથે રહેતા હોય એમ એ થોડા સમયના સહપ્રવાસીઓની વાતો ચાલતી રહી. ફરીથી મને વિચાર આવ્યો, આટ આટલી ભિન્નતાઓ વચ્ચે પણ આ પ્રજા સી રીતે નિરાંતે જીવે જાય છે? અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારો વર્ષોથી એક અને અખંડ ટકી રહ્યો છે. શું છે આનું રહસ્ય? એવું શું છે જ્યાં મનુષ્યને એક પ્રજા તરીકે ટકાવી રાખે છે અને મનમાંથી જવાબ આવે છે, જે હોય તે શોધવાનું કામ મારું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી.

માનવ મનની એક વિચિત્રતા છે કે તે કંઈક ન વિચારવાનું નક્કી કરે તે જ વાત તો વિચાર તેનો પીછો પકડે છે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી. આ કામ મારું નથી એવું કહેવાની ટેવ મારા માનવ સંસાધન વિકાસના અભ્યાસો અને કાર્યક્રમોની નિપત છે. પણ ના પાડ્યા પછી પણ ન કરવા ઈચ્છેલા કામોનો વિચાર હું છોડી શકતો નથી. હજી મારામાં આટલી કચાશ કેમ તે પણ હું સમજી શકતો નથી. અહીં આવા નીકળ્યો તેની આગલી રાતે મેં જીમીને આ શબ્દો કહેલા, તેની વાતોને તથા તેની રાણી ગુફાને ભૂલી જવાનું નક્કી કરેલું. છતાં અત્યારે આ કામ મારું નથી એ વિચાર આવતા સાથે જ મને જીમીનો પડી ગયેલો ચહેરો યાદ આવી જાય છે. તે મૂર્ખની જેમ મારી પાસે માંગવા આવ્યો હોય અને મેં શક્તિશાળી સમ્રાટની જેમ

તેને ના પાડી દીધી હોય તેવો કંઈક વિજય ભાવ મને ત્યારે થયેલો. તે રાત્રે હું મારો સામાન ગણીને યાદી બનાવતો હતો અને બારણે ટકુરા થયા. મેં દરવાજો ખોલ્યો તો બહાર વરસતા બરફમાં રૂંછાદાર ફર પહેરીને જીમી ઊભેલો દેખાયો. મેં તેને અંદર લઈને દરવાજો બંધ કર્યો. તું તારા વતનમાં પરત જવાનો કે? હું જીમીને બેસવાનું કહું ત્યાર પહેલાં તો તે બોલવા માંડ્યું. મેં તેના તરફ ખુરશી ધકેલી તેને બેસવાનો ઇશારો કરતાં કહ્યું, હા એમ જ છે, કાલે હું નીકળું છું. જીમી કંઈ બોલ્યો નહીં. તે કંઈક કહેવા આવ્યો હોય અને કહી ન શકતો હોય તેવું મને લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

મેં કોફી બનાવવા બાઉલની સ્વિચ ચાલુ કરી અને બીજી ખુરશી ખેંચીને તેની સામે બેઠું. તારે કંઈ કામ છે? મેં જીમીને પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જીમીએ થોડી વાર વિચાર કર્યો પછી પૂછ્યું, તો ત્યાં જંગલોમાં રખડવાના છે ખરું? આદિવાસીઓની વિગત મેળવવા? એનાથી સહેજ જુદું. મેં તૈયાર થયેલી કોફી પ્યાલામાં ભરતા જવાબ આપ્યો, જંગલ જ હશે તેની મને ખાતરી નથી. હું જ્યાં રહેવાનું છું તે જગ્યાનું નામ આદિવાસી કલ્યાણ કેન્દ્ર છે. કદાચ તે કોઈ નાના શહેરમાં પણ હોય. મેં કોફીનો પ્યાલો જીમીના હાથમાં આપ્યો અને આગળ કહ્યું, અને આદિવાસીઓની વિગત મેળવવાથી જરા જુદા પ્રકારનું કામ હું કરવાનો છું. હું ત્યાં શિક્ષક તરીકે રહેવા માંગુ છું. આપણા ડેટા કલેક્શન જેવું મિકેનિકલ એક કામ નહીં હોય. નવાઈ ભર્યું જીમી કોફી પીતા બોલ્યું, પછી ફરી મૌન રહીને મારી સામે હસ્યું. તે પોતાની વાત કહી શકે તે માટે મૌન રહીને મેં તેની સામે જોયા કર્યું. થોડી પળો પછી કોફીનો છેલ્લો ઘૂંટ લઈને પ્યાલો બાજુના ટેબલ પર મૂકતા જીમી બોલ્યો, કદાચ તને મારી વાત વિચિત્ર લાગશે પણ મારે તને કહેવી જ પડે તેમ છે. ભલે કહેને, મેં જવાબ આપ્યો. પોતાના બંને હાથના આંગળા ભેગા કરીને જીમી જાણે લાંબી કથા કહેવાનું હોય તેવી અદાથી બોલ્યો, આજથી 150થી વધારે વર્ષો પહેલાંની આ વાત. અમારા પરદાદા તે વખતે ભારતમાં હતા. તે વખતે ત્યાં બ્રિટિશ હુકુમત હતી અને સરકાર જંગલોમાં રસ્તા બાંધવા સર્વે કરાવતી. આવા એક સર્વેના કામમાં મારા દાદા હતા. મેં હોંકારો ભણ્યો. આગળ શું થાય છે એ હું જણાવીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર આરજી અંજલિની સાથે.

હોંકારો ભણ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ બધું મારા દાદાની જૂની ડાયરીમાં તૂટક તૂટક લખેલું મેં વાંચ્યું છે. જીમી મારી સામે નજર નોંધતા આગળ બોલ્યો, એક વખત સર્વેનું કામ કરતા કરતા મારા દાદા જંગલમાં ભૂલા પડી ગયેલા અને કોઈ રાની ગુફા નામના સ્થળે જઈ ચડેલા. જીમી, મેં વચ્ચે કહ્યું, તે દેશમાં રાની કે રાણી ખૂબ લોકપ્રિય શબ્દ છે અને આવા નામની જગ્યા કે ગુફાઓ ગમે ત્યાં મળી આવે એમ હશે, જીમીએ નિરાશા થયા વગર કહ્યું. પણ આ ગુફા ઘણી મોટી છે, ગાઢા જંગલો વચ્ચે નાનકડી નદીમાં ચાલીને ત્યાં જવાય છે. મારા દાદા ત્યાં ગયા ત્યારે ગુફામાં નાના સાહેબ નામે એક વિદ્રોહી જાહેર થયેલા સરદારને મળેલા અને તેમનો અઢળક ખજાનો મારા દાદાએ નરી આંખે જોયેલો. એક મિનિટ જીમી, મેં વચ્ચે કહ્યું, તો 1857ના વિપ્લવ સમયની વાત કરે છે? કદાચ એમ જ હશે, મને પૂરી નથી ખબર. જીમીએ બંને હાથ છૂટા પાડીને અજ્ઞાન દર્શાવ્યું. પણ બ્રિટિશ લશ્કર તે સરદારની શોધમાં હતું. મારા પરદાદાને બ્રિટિશર માનીને જ એ નાના સાહેબના માણસો પકડી ગયેલા અને તેમને આ રાણી ગુફામાં રાખેલા. તેમણે મારા દાદાને મારી નાખ્યા.

કોણ જાણે કેમ, તે નાના સાહેબે મારા દાદા લશ્કરના માણસ કે જાસૂસ નથી તેવી વાત માની લીધી અને આંખે પાંટા બાંધીને દાદાને સર્વે છાવણી સુધી મૂકી ગયેલા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

જીમી ધૂની માણસ હતું તે મને ખબર હતી, પણ રાત્રે સૂવાના સમયે ધૂની માણસોની ધૂન ચરમસીમાએ હોતી હશે તેવો અનુભવ મને પહેલી વખત થયો હતો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી રેડિયો પાલનપુર પર. જીમી, નાના સાહેબે તો અજ્ઞાત વિશે ઘણા સ્થળોએ રહેલા. મેં વિપ્લવનો ઇતિહાસ થોડો ઘણો વાંચ્યો છે એટલે મને ખબર છે, મેં કહ્યું. હા, પણ એ છેલ્લે આ સ્થળે જ હતા અને તેમનો પેલો અઢળક ખજાનો પણ ત્યાં હતો. મારા દાદાની ડાયરીમાં બધું લખ્યું છે. જો જીમી, મેં અવાજ જરા રૂક્ષ કરીને કહ્યું, ખજાનો મેળવવાની વાત ભૂલી જા. હું જંગલોમાં રહેવાનો હોઈશ તો પણ આ કામ મારું નથી. એવું નથી, ના એવું નથી, જીમી માથો ધુણાવતા બોલી ઉઠ્યો. મારા દાદા ત્યાં હતા એ પૂરતો જ મને એ સ્થળમાં રસ છે. તું વિચાર,

તમારા દાદાએ લખેલી વાત સાવ સાચી છે તે જાણીને મને કેટલો ગર્વ થશે. મારા માટે આ જાણવું કેટલું મહત્વનું છે એની કલ્પના તું નહીં કરી શકે. તે હોઈ શકે, મેં જવાબ આપેલો, પણ મને નથી લાગતું કે હું તને કંઈ મદદ કરી શકું. જંગલોમાં ગુફા શોધવાનું કામ મારું નથી. જે કામ હું કરવાનો જ નથી તેને માટે તને ખોટું આશ્વાસન આપવું તેવું હું નહીં કરું. ભલે, જીમી જરા નિરાશ વદને ઊભા થતાં બોલ્યું, પણ તું મને ખોટો ન સમજ. તું તે ગુફા શોધે તેવું પણ હું નહીં કહું. અનાયાસે તને જો જાણ થાય કે આવું કોઈ સ્થળ છે અને નાના સાહેબ ખરેખર ત્યાં રહેલા તો તરત મને જણાવજે કે એ સ્થળ છે. બીજું કશું જ ન જણાવીશ. બસ તે ગુફા છે એટલું સત્ય જાણવું જ મારા માટે પૂરતું છે, કહીને તે ગયું. તેની પાછળ દરવાજો બંધ કરવા સાથે જ હું તેની આખી વાત અને રાણી ગુફાની દંતકથાની ભૂલી જવાનો નિર્ણય કરીને મારું સામાન તૈયાર કરવા માંડ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં હું તમને અહીંયા જ મળીશ. આપણી આ વાત ચાલુ રાખીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો.

0: દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે

0: કહીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99.

9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ

ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાસ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. ચીની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલ્યું.

કપડાં ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદુ કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકતને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ચ્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ વારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોઈક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા કે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ ખુશીના પૈસાએ લોક ને ચાલતી, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉંચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ચાલ જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકડા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આંકડો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું ઉચકારથી હડસલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂધતું રુદ્યું તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય.

હું ચાઈને કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દિવસ થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો. થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે. પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને? તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જડજડ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવું આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે. એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો.

મારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કૂટવામાં આડે હક ભાડ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંચાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. ખરી તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈ જ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસી એને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધો જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આગીપાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદળી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ.

કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે ત્યાં ગિરનારી કાગડો રતિલાલ ટીકીને જોઈ રહ્યા. જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા, ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા, સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેસીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ચ્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી? તારી સમજણમાં એ આવી જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજી ભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલું. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ભૂલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની? જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાં કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળસી વલોપાક થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રહે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કંઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી.
જૂના ઘર આંગણામાં તારી ધોરી ન

જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. અયો તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે, અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું, કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી, એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર ન જ સતું. ને આ પણ બેને ઊભા રે ના બને, ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લખનજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉછરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ધૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે.

દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણીયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. શેખ પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

હલો બાળકો, નમસ્કાર. હું ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું, આપનો ફેવરેટ અને જે તમને વધારે ગમી રહ્યો છે એ શો લઈને. હાજી, સુધામૂર્તિની નવલકથા ડોલર વહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ તમે મારા એટલે કે આરજી ઈઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલન. શ્રોતા મિત્રો, ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે કિશનને ત્યાં શ્યામ પહોંચી જાય છે અને વલસાડમાં એ એને લેવા આવ્યું છે. ટ્રેન પ્લેટફોર્મ પરથી છૂટે છે અને પછી બંને જ્યારે બહાર આવે છે ત્યારે ત્યાં પહોંચવાની બસ નીકળી ચૂકી હતી અને શ્યામને તે જુએ છે કે તે રિક્ષાવાળા સાથે ભાવતાલ કરી રહ્યો છે. શ્યામે સૂચવ્યું, હે કિશન, આપણે ટાંગો લઈએ તો કેવું? અને થોડી જ વારમાં તેઓ એક ટાંગામાં સવાર પણ થઈ ગયા. આસપાસના ઉંઘરેટા વલસાડ ગામ તરફ શ્યામ વિસ્મયથી જોવા લાગ્યો. જ્યારે ટાંગો કિશનના ઘરે પહોંચ્યો ને ત્યારે તરત જ શાંતા કાકી શ્યામને મળવા

દોડી આવ્યા. આવ આવ શ્યામ, કેવી રહી મુસાફરી? કાકી, મુસાફરી તો ઘણી સારી રહી. પછી જ્યારે બંને જણા ચા, ફાફડા અને ગાંઠિયાના નાસ્તાની જયાફત ઉડાવી રહ્યા હતા ત્યારે કિશોરે કહ્યું કે તેણે આજના દિવસને માટે રજા લીધી હતી. હું તને આજે વલસાડ

શ્યામે જવાબ આપ્યો હતો. ખરેખર કેટલા દિવસો સુધી તમે જ્યારે નોકરી માટે ગયા હોય ત્યારે મહેમાન તરીકે રહી શકો. તમારે તમારા વિશે પણ વિચાર કરવો જોઈએ અને એ વિચાર સાથે જ આ વાત શ્યામે રજૂ કરી હતી. પછી શું થયું તે આખી વાતને માણીશું આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શું તું મારા ઘરે ન રહેશો? કે કહેવા શું માગે છે? શ્યામે વિસ્મયતાથી આ સવાલ પૂછ્યો. આમ જો આ કંઈ થોડા દિવસનો પ્રશ્ન નથી. જ્યાં સુધી હું અહીં નોકરી કરીશ ત્યાં સુધી તો મારે અહીં રહેવું પડશે.

એવું કે હું કઈ વલસાડ કાયમ માટે નથી રહેવા. શ્યામનો અવાજ ધીરો પડી ગયો. હજી હમણાં તો આવ્યો ને ત્યાં પાછા જતા રહેવાની વાત કરે છે. જીવનમાં આવા સવાલ અને આવા પડાવો તો આવતા રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત ડોલર વો નવલકથા ગુજરાતી અનુવાદ. ના ના એમ નહીં, પણ આ શહેર કંઈ મારું પોતાનું નથી ને. મારા કોઈ બહુ સગાઓ પણ અહીંયા નથી. હું વલસાડ એટલા માટે જ આવ્યો કે મને પહેલી વારની જે નોકરી મળી તે મારે નકારવી નહોતી. આમ તો અમદાવાદમાં 2-3 ઠેકાણે હું ઇન્ટરવ્યુ આપીને જ આવ્યો છું. જે કંઈ હોય તે છેવટે તો હું પાછો અમદાવાદ જ જઈશ. સારું સારું, હું 2-3 જણને વાત કરી રાખું છું. અહીં ઘર મેળવવું અઘરું નથી, ખાસ કરીને તારા જેવા કુવારા છોકરા માટે એક નાનું ઘર કે પછી એક ઓરડો હોય તો પણ થઈ રહે, ખરું ને? એ આખો દિવસ તેમણે આસપાસના સ્થળો જોવામાં વિતાવ્યો અને ત્યાં અતુલનો વિસ્તાર જોયો, કોલેજ જોઈ અને મંદિરનું સંકુલ પણ જોયું. શ્યામ, વલસાડ સાથે મારે તો એક ગાઢ સંબંધ બંધાઈ ગયો છે, કિશન વિચાર કરતો હોય એમ બોલ્યો. અને શ્યામે જવાબ આપે એ પહેલા જ ફરીથી બોલ્યો, હું અહીં જ ભણ્યો અને મારા મિત્રો પણ અહીંયા જ રહે છે. કહે છે કે તમારું વતન ગમે ત્યાં હોય, પણ તમારું ઉછેર જો કોઈ એવી જગ્યાએ એટલે કે વતન સિવાયની જગ્યામાં થયો હોય તો એ પણ તમારું પોતાનું વતન જેટલું પોતિકું બની જાય છે. આવું જ કંઈક કિશન માટે હતું, પણ શ્યામ માટે નહીં. પછી શું વાત થાય છે એ પણ માણીશું આપણે 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો ભાલન.

હું વલસાડ છોડીને બીજે જાઉં ને તો હું ગુંગળાઈ જ મારું. કિશને આ વાત કરી. જવાબ આપ્યો શ્યામે. હું સમજી શકું છું, શ્યામ કહે છે, અને સાથે એણે સ્વીકાર કરતા કહે છે, વલસાડ તો જાણે વર્ષાની ઋતુના બગીચા જેવું રમ્ય હતું. અનેક રંગના ફૂલો અહીં ઠેર ઠેર દેખાતા હતા. લાલ રંગની માટી પણ જાણે તેના પર ચાલનારા પગ અને પગરખા સાથે અતૂટ બંધન જ બાંધી લેતી હતી. પરંતુ ગમે તેટલું જાદુઈ અસરનું આ કામ કેમ ન હોય, તે કદી અમદાવાદના જેવું સ્થાન એ મારા હૃદયમાં તો નહીં લે. વલસાડ એક મીઠી અને મોહક છોકરી જેવું હતું, જ્યારે અમદાવાદ તો જાણે વિષ્ણુના મોહિની સ્વરૂપની માદકતા ધરાવતી સ્ત્રી જેવું. ત્રીજે દિવસે શાંતા કાકીએ કિશનને કહ્યું, તારો મિત્ર વિજય આવ્યો હતો, તેણે મને કહ્યું કે ભીમા દેસાઈનું ઘર ખાલી છે, તું ત્યાં જઈને એકવાર જોઈ તો આવ. શ્યામ અને કિશન હવે ત્યાં ઘર જોવા નીકળ્યા. થોડા ઊંચાણવાળા ભાગમાં આ ભીમા દેસાઈનું ઘર હતું. એક મોટા પ્લોટ અને વાડીથી વીંટળાયેલા મેદાનની વચ્ચે જ લાલ તળિયાવાળો જૂનો બંગલો હતો. તેની આસપાસ મોટા અને લીલાછમ બગીચો પણ વિસ્તરેલો હતો, જેમાં કેરી, કેળા અને ચીકુ જેવા વૃક્ષો હતા. દરેક જાતના રંગીન ફૂલો પણ ત્યાં દેખાયા. પીળો ચંપો, સફેદ ચંપો, ડડેલિયા, પારિજાત અને દુર્લભ એવું બકુલનું વૃક્ષ પણ હતું. એક સ્વર્ગ જોઈ લો ને. અને આ સુંદર મજાનું ઘર જોઈને શ્યામને અને કિશન બંનેને એક અલગ ભાવ ઉત્પન્ન થયો. પછી શું થયું? શ્યામે ખરેખર તે ઘર રાખી લીધું કે નહીં? આ તમારા મનની મૂંઝવણને દૂર કરીશું આ ગીતના વરાપા. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત આ નવલકથાના ગુજરાતી અનુવાદ સાથે, આરજે એ આર સાથે.

શ્યામ અને કિશન તે ઘરને જોઈ જ રહ્યા હતા. આટલું બધું સુંદર ઘર તેના જીવનમાં, એટલે કે શ્યામના જીવનમાં, કદી જોવા જ નહોતું મળ્યું. તેને તો 30x40 ફૂટના દિવાસળીના ખોખા જેવા, એક પર એક ચડાવેલા ડબ્બાઓ જેવા ઘરોની જ ટેવ હતી, એટલે કે ફ્લેટની. ત્યાં બગીચો તો નાનકડા કુંડામાં જ સમાઈ જતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સુધામૂર્તિ લિખિત નવલકથા ટોલર બહુના ગુજરાતી અનુવાદના અંશોને આરજે એઆરના સ્વરમાં. આ ઘરના ઉપરના માળે અગાસી પાસે એક રૂમ હતો જે કદાચ ભાડે મળી જાય. દરવાજો ખટખટાવી બંને જણ ઊભા રહ્યા. કોઈએ દરવાજો ખોલ્યો, જોયું તો મીનુ. શ્યામ ઉપર ધ્યાન આપ્યા વિના કિશને લાગલું જ પૂછ્યું, આજ ભીમા દેસાઈનું ઘર છે ને? પોતાને સ્વસ્થ કરીને મીનુએ તરત કહ્યું, હા હા, એમનું જ ઘર છે, તેઓ અંદર છે. અહીં બેસો ને, હું તેમને બોલાવી લાવું. સોફા તૂટેલો હતો, ખુરશીઓ અવાજ કરતી હતી અને તેનાથી કુટુંબની આર્થિક સ્થિતિનો ખ્યાલ તરત જ આવી ગયો. શ્યામે ઠરાવ્યું કે તે અહીં જ ઓરડો ભાડે લઈ લેશે. ભીમા દેસાઈએ મૂકેલી બધી જ શરતોને માન્ય રાખીને જ્યારે તેમણે ઘર બહાર પગ મૂક્યો ત્યારે શ્યામ પ્રફુલ્લ ચિત્ત હતો. પણ કિશને કહ્યું, તને નથી લાગતું કે ભાડું ઘણું વધારે છે? સ્વાભાવિક છે કે શ્યામે તે વાતનો અસ્વીકાર જ કર્યો. કહે છે ને કે જ્યારે તમને ગમતી કોઈ વસ્તુ મળી જાય, કોઈ જગ્યા કે પાત્ર હોય કે પરિસ્થિતિ, ત્યારે એની કિંમત તમને વધારે નથી લાગતી. અને એવું જ કંઈક શ્યામ સાથે હતું. ઘરનું વાતાવરણ, બગીચો અને માહોલ જોઈને એ ખુશ હતો, એટલે એને એનું ભાડું વધારે નહોતું લાગ્યું. અને કિશન ત્યાં વર્ષોથી રહે છે એટલે એના મુજબ એનું ભાડું વધારે હતું. પણ શ્યામે નિર્ધાર કર્યો હતો અને બંને નીકળ્યા. હવે ક્યારે શ્યામ ત્યાં રહેવા જાય છે એ વાતનો અણસાર તમને આપીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. બીજે દિવસે થયેલા સૂર્યોદયમાં કશું નવું તો નહોતું, છતાં જ્યારે એક ઢોલ અને સાવરણી લઈને મીનુ ઘરની બહાર આવી ત્યારે તેને આજે સૂર્યોદય એક ખૂબ જ દર્શનીય અને સુંદર દ્રશ્ય લાગ્યું. આકાશ સૂર્યના કિરણોથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું. પક્ષીઓના શોરથી વાયુ

મંડળ ચલિત હતું. પારિજાત અને બકુલના ફૂલોથી એની સુગંધથી તો જાણે માથું જ ભમી ગયું હોય એવો અહેસાસ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના ગુજરાતીમાં અંશો આરજી યારના સ્વરમાં. તે આહલાદક પ્રભાત અને પ્રતિબિંબ એટલું તો સુંદર હતું કે તેના મુખ ઉપરના સ્મિત અને હૃદયમાં આ આનંદમાં જાણે પડતું હોય ને એવો મીનુને અહેસાસ થતો હતો. ખૂબ જ ઉત્સાહથી બગીચામાં સાફ સફાઈ કરતી કરતી મીનુ બકુલના વૃક્ષ પાસે આવી. તેના સોનેરી રંગોની આભા અને મૃદુ સુગંધથી તે ખૂબ જ આકર્ષાય. તેણે હાથમાંનું કામ છોડી દીધું અને તેના ફૂલોની મહેક સુગંધ માણતા માણતા જાણે ભાન જ ભૂલી ગઈ. બહુ જ શાંતિથી પોતાના ઓરડાની બારીમાંથી શ્યામ તેને એકી ટસે જોઈ રહ્યો હતો. દૂધવાળો આવ્યો ત્યારે મીનુને બેધાનપણું એ તૂટ્યું હોય એવો અહેસાસ થયો. પોતાને કરવાના કામો તેને યાદ આવી ગયા અને ઝડપથી તે ઘરમાં જતી રહી. કહે છે કે જ્યારે તમને મળતો માહોલ અને તમને ખુશીનો આનંદ એકલતામાં એ મળી જતો હોય ને એટલે સર્વસ્વ દુનિયાનું ભાન પણ ભૂલાઈ જતું હોય છે. આવો જ અહેસાસ મીનુને થયો હતો. એ પોતાની એ સુવર્ણ સુંદર મજાની સવારમાં ડૂબેલી અને એ દ્રશ્યને મનમાં ભરી રહ્યો હતો શ્યામ. એમના જીવનમાં કેવી પળો આગળ આવશે એ તો નવલકથાના આગળના અંશોમાં હું તમને કહીશ, પણ અત્યારની આ માણવાની જિંદગીને માણવાની મજા એ તમને જોવા મળે. વાતોને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

દૂધ વાળો આવ્યો ત્યારે મીનુનું બે ધ્યાન પણ તૂટ્યું અને પોતાના કરવાના કામો તેને યાદ આવી ગયા. ઝડપથી તે ઘરમાં જતી રહી. ભીમા કાકા ખૂબ વાતોડિયા હતા, ભોળા વિશાળ હૃદયના અને મૈત્રીપૂર્ણ સ્વભાવના. શ્યામ રહેવા આવ્યો તે પ્રથમ દિવસે જ તે યુવાનને તેમણે ખૂબ જ સરળ હૃદયે કહી દીધું, તારે જે કંઈ જોઈએ તો તરત જ માગી લેજે, શરમ રાખતો નહીં, આ તારું જ ઘર છે ને એમ માનજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત નવલકથાના ગુજરાતીમાં અંશોને આરજે એઆરના સ્વરમાં. આ ઘરમાં કેટલા સભ્યો હશે, તેમનો આપસી સંબંધ કયો હશે, આવી વિગતો જાણવા માટે શ્યામ ઉત્સુક હતો. એક વાતનો તો તેને અણસાર આવી જ ગયો હતો કે મીનુ જ મોટા ભાગનું ઘરકામ કરતી હતી. સવારે 10 વાગે ઓફિસ જઈ અને સાંજે 6 વાગે તે પાછો ફરતો. સવારે તે ઉઠે ત્યારથી ઓફિસ માટે રવાના થાય ત્યાં સુધી તેના કાને મીનુનું જ નામ અથડાયા કરતું હતું. મીનુ ખાવાનું આપી દીધું, મીનુ ઘંટીએ જઈ આવી, મીનુ તે કપડાં ધોવાનું પૂરું કર્યું, મીનુ ફુલહાર બનાવી કાઢ્યા, મીનુ દાળમાં મીઠું નાખવાની જરૂર છે, તો મીનુ અહીં શું હતી? શું તે એક અનાથ બાળા હતી કે પછી ઘરની કામવાળી? તે કોલેજ તો જતી હતી, તો એ નોકરડી તો ન જ હોય, અને ભીમા દેસાઈને તે કાકા કહીને સંબોધતી હતી, તો પછી એ અનાથ પણ નહોતી કદાચ. આ સંબંધોની માયાજાળ પણ છે, તમને મને સૌને વિમાસણમાં મૂકે છે. અને અહીં શ્યામ સાથે પણ આવું જ થયું. જ્યાં રહેતો હતો ત્યાંના લોકો કોણ છે, એમની વચ્ચે સંબંધ શું છે, એ જાણવા એનું મન અધીરું હતું, જેમ કે અત્યારે તમારું મન છે. એ પ્રશ્નોના જવાબ મળતા રહેશે, પણ સમય થયો છે ગીતનો. ગીત બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનું કોણ હતી? એ સવાલ શ્યામના મનમાં સતત ગોળ ગોળ ચક્રાવા લઈ રહ્યો. એક શનિવારે શ્યામ ઓફિસથી સહેજ વહેલો પાછો ફર્યો અને થોડા જ સમયમાં ઊંઘી ગયો. મીનુના સુંદર ગાયનથી તે જાગ્યો અને જોયું તો તે છોડોને પાણી પાતી હતી અને ત્યાં તો એને મીઠા સૂરોને કચડતો એક કર્કશ અવાજ આવ્યો. આ 24 કલાક શું રાગડા તાણ્યા કરે છે? તારે કશું કામ નથી? જો તો આખો દિવસ બગીચામાં બેઠી બેઠી ગાયા કરીશ તો ઘરનું કામ કોણ પૂરું કરશે? તને ખબર પણ છે કે કેટલું કામ બાકી છે? જો કેટલો વાસણનો ઢગલો પડ્યો છે સાફ કરવા માટે. તને યાદ કરાવી કરાવી હું તો થાકી. ભગવાને જાણે તને આ સંગીતનું ઘેલું લગાડ્યું છે ને, એ ક્યારે છૂટશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યાનના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના અંશોને. આ કર્કશ અવાજ મીનુના સ્વરોને ટૂંકાવી દીધા અને તે ઘરમાં દોડી ગઈ. આટલી સમર્પિતતાની ભાવના પણ કેટલામાં હોય છે? તેણે તો પોતાની બહેન સુરભીને કેટલીય વખત કહ્યું હતું, એટલે કે શ્યામે, પૈસાની ચિંતા કર્યા વિના સંગીત શીખજે. પણ સુરભીને તો સહેજે રસ જ નહોતો. વળી એનો અવાજ પણ મીનુ જેટલો ક્યાં સુરીલો હતો? અને જુઓ, આ મીનુ, તેનું નામ મીનાક્ષી હતું. તે તો એ હવે જાણતો હતો. તેને આવી રીતે કોઈ ઠપકો આપે તેનો તેને કશો જ વાંધો નહોતો.

એને તો તે ગણકારતી નહોતી. થોડીક જ વારમાં આંબાના ઝાડ તળે વાસણ ધોતા ધોતા તે મીનાક્ષીને ફરીથી મીઠું ગીત ગાતી અને ગણગણતી સાંભળશે જ. જીવનમાં છે ને ઘણી વખતે ઘણી રોકટોક, ઘણા પ્રશ્નો અને ઘણી બાબતો એવી આવે છે કે જે તમને સ્પર્શતી હોય ને બીજા દ્વારા મોકલવામાં આવે, પણ તમે એને અવગણો તો તમને દુઃખ નથી થતું અને એને અવગણવાથી સામેવાળાને કોઈ ફાયદો પણ નથી થતો. ત્યારે એ કરવું જોઈએ, ખરું ને? વિચાર પર વિચાર કરી જુઓ. ત્યાં સુધી સાંભળો આ ગીત 90.4 FM પર. હું ફરી પાછો આવીશ આ નવલકથાને આગળ ધપાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા દિવસો વીત્યા પછી શ્યામને આ કુટુંબની વધુ માહિતી મળવા લાગી. મીનાક્ષી ખરેખર તો અનાથ જ હતી. તેની સાવકી માં હતી રમાકાકી, જે હવે વિધવા હતી, અને તેને પોતાને એક દીકરો પણ હતો. પછી મીનાક્ષીની દાદી પણ હતા સીતાબા, ભીમાકાકા અને તેમની પત્ની તુલસીકાકી, અને તેમના ચાર સંતાનો હતા. વળી રોજિંદા મહેમાનો તો ખરા જ. અગર મીનાક્ષીની માતાનું હતું. 2 વર્ષ પહેલા જ તેના પિતાજીનું અવસાન થયું હતું. ભીમાકાકા પાસે ખેડવાની કેટલીક જમીન હતી, બહુ નહીં પણ જરૂરિયાતો પૂરી થાય તેટલી. આમ આર્થિક દ્રષ્ટિએ તો આ કુટુંબ મધ્યમ વર્ગનો ઉત્કૃષ્ટ નમૂનો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ એક સમાજસેવિકા અને ઇન્ફોસિસના પ્રણેતા, એક શિક્ષિકા, એમને લખેલી આ નવલકથા ડોલર બહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉત્તમ ગુજરાતી અનુવાદના અંશો સાથે હું આરજે એઆર તમારી સમક્ષ ઉપસ્થિત થાઉં છું. વાર્તાને આગળ વધારીશું આવતા એપિસોડમાં, પણ તમને આ વાર્તા ડોલર બહુના અંશો કેવા લાગ્યા છે, તમારા જીવનમાં પણ આવા પાત્રો આવતા હશે તો એ વિશેની વાતને સાંકળીને મને પ્રતિભાવ આપો. આ માટે તમારે 95-12-99-66-88 પર માત્ર વોટ્સએપ કરવાનું છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ પર કે પછી ફેસબુક અને ઈમેલનો ઉપયોગ કરીને પણ પ્રતિભાવ આપી શકો. આ બધા જ પ્લેટફોર્મ તમને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર અને આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરવાથી મળી જશે. એના થકી ઇન્ટરનેટના માધ્યમથી તમે અમારી સાથે સતત વિશ્વના કોઈ પણ ખૂણામાં જોડાઈ શકો. તમને સુંદર લાગતા કાર્યક્રમો બીજા મિત્રોને પણ પહોંચાડો. આ મોબાઈલ એપ્લિકેશન થકી અને રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના એક બિંદુ પર કેન્દ્રિત કરવાથી રેડિયો પાલનપુર વેબસાઇટ થકી તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી શકો છો. તો મિત્રો, ફરી મળીશું આ જ વાર્તાના અનુસંધાન સાથે. તમારા પ્રતિભાવોની રાહ જોઈશ. હું છું આરજે યાર, અને તમે સાંભળો આ ગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો, રેડિયો પાલનપુર સાથે ઝૂમતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.